નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

દોસ્તું, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોસ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર।

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી

0: ગીતા અમૃત નું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ. સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતનો સ્વાધ્યાય કરતા કરતા આપણે ભગવદ્ ગીતાના ચતુર્થ અધ્યાયના 30મા શ્લોક સુધી પહોંચ્યા છીએ. 24-30 સુધી ભગવદ્ ગીતામાં જુદી જુદી પ્રકારના યજ્ઞોનું વર્ણન કરવામાં આવ્યું છે. કેટલી પ્રકારના યજ્ઞો? એટલે આપણે એમાં સૌથી પહેલા એ સમજી લીધું હતું કે સામાન્ય રીતે આપણે આજના યુગની અંદર જેને યજ્ઞ કહીએ છીએ, જેમાં દ્રવ્યો હોમાય છે, મોટા મોટા મંત્રો ભણાય છે, એ યજ્ઞ એવો અર્થ અહીંયા છે જ નહીં. અહીંયા તો પોતાને માટે નહીં પણ બીજાને માટે જે કર્મ કરવામાં આવે એને યજ્ઞ કહે છે. આપણે એને બહુ સારી રીતે સમજ્યા છીએ 24-30 શ્લોક સુધીમાં. લગભગ 12 પ્રકારના યજ્ઞો એની અંદર કયા છે, જેમ કે બ્રહ્મયજ્ઞ, જેમાં કર્તા, કર્મ, કરણ આ બધું એક બની જાય અને બધાની અંદર બ્રહ્મરૂપત્વનો અનુભવ થાય અને એની એ પ્રકારની આહુતિ થાય કે આહુતિ આપ્યા પછી એ યજ્ઞમય બની જાય છે, એમ પોતે બ્રહ્મ સ્વરૂપ હોય એવી અનુભૂતિ માટેનું કરતો હોય તો એને આપણે બ્રહ્મયજ્ઞ કહ્યો હતો. ભગવાનને બધું અર્પણ કરવું અને સમર્પિત ભાવથી બધા કર્મો કર્યા કરવા એને બીજા પ્રકારનો યજ્ઞ કહ્યો હતો. એ પછીના યજ્ઞો તો બિલકુલ કર્મ પ્રધાન છે. સંયમની અંદર ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હોમવી એને આપણે યજ્ઞ કહ્યો હતો. ઇન્દ્રિયોને હોમવી સંયમમાં અથવા સંયમથી ઇન્દ્રિયોને પેલા કરવી, આ પણ યજ્ઞોના બે પ્રકાર આપણે કયા હતા. એટલે વિષયોને, ઇન્દ્રિયોના જે વિષયો હોય ને, આંખનો વિષય જોવું, કાનનો વિષય સાંભળવું, આ વિષયોને હોમી દેવાના. એટલે એનું શું થાય, એના તરફનો રાગ, એના તરફનો દ્વેષ, એના તરફનો ગમો, એના તરફનો અણગમો. આપણે વિષય આંખ જ્યારે જુએ ત્યારે આંખને ગમો ને અણગમો થાય, કાન જ્યારે સાંભળે સરસ મજાનું સંગીત સંભળાતું હોય તો ગમો થાય, અને ઘોંઘાટ ચાલતો હોય કે ઝઘડા ચાલતા હોય એનો અવાજ સંભળાય તો એના તરફ અણગમો થાય. પણ આ બંને તરફથી ઇન્દ્રિયને પાછી વાળી લીધી હોય, સાંભળે ખરા પણ એના કારણે એની અંદરના ઉભા થતા રાગ દ્વેષ એ સમર્પિત થઈ ગયા હોય, એ પ્રકારને પણ યજ્ઞ કયો હતો. સમાધિરૂપ યજ્ઞ કયો હતો, દ્રવ્ય યજ્ઞ કયો, તપોયજ્ઞ કયો, યોગ યજ્ઞ કયો, સ્વાધ્યાય યજ્ઞ કયો, પ્રાણાયામ સ્વરૂપ યજ્ઞ કયો, અને સ્તંભવૃત્તિ એવો જે યજ્ઞ કહેવાય એ પણ કયો. એમ લગભગ 12 પ્રકારના યજ્ઞોનું નિરૂપણ 24-30 શ્લોક સુધીમાં કર્યું. આ બધા યજ્ઞોમાં સમાનતા છે. તમે જુઓ, આમ દેખાય જુદા જુદા નામ આપ્યા છે, બરોબર છે, પણ બધામાં એક વાત કોમન છે. તે શું છે કે પોતાની જાતને, પોતાના સ્વાર્થને માટે થઈને કર્મ ન કરવામાં આવે અને બીજાને માટે, દેવને માટે, બ્રહ્મ તત્વને માટે, ટૂંકમાં સમાજને માટે થઈને, અને એટલા જ માટે થઈને, ધર્મને માટે થઈને જે કંઈ કર્મ કરવામાં આવે, ફળની અપેક્ષા સિવાય, ફળની કામના સિવાય તે યજ્ઞ બની જાય. આ પ્રકારનો યજ્ઞ જેણે આચર્યો છે તે પછી જે કરે છે તે અમૃતરૂપ બની જાય છે. આપણે કહીએ ને કે યજ્ઞનો પ્રસાદ લઈએ એટલે આપણે અમૃતના ભોગી થઈ જઈએ, યજ્ઞનો પ્રસાદ થઈ ગયો. પછી જે કંઈ મળે, આપણે જે કંઈ કર્મ કરીએ છીએ તે કર્મ પ્રસાદ થઈ જાય, અને એ પ્રસાદ એ અમૃત સમાન હોય. તો આ અમૃત સમાન પ્રસાદ જે ગ્રહણ કરે છે તે આ લોકને તરી ગયો એમ કહેવાય. ગીતાકાર શું કહે છે, યજ્ઞ શ્રેષ્ઠામૃત ભુજો યાંતિ બ્રહ્મ સનાતનમ નાયમ લોકસ્ત્વયજ્ઞસ્ય.

अर्जुन ने कहे कि हे कुरुसत्तम, हे अर्जुन, जे व्यक्ति आ यज्ञना अवशेष रूप प्रसाद ने ग्रहण करे छे, आगळ कयुं छे यज्ञ शिष्टाशन संतो मुच्यंते सर्वकिल विषयी, आवुं पहला पण कहेवाई गयुं, यज्ञ नुं अवशिष्ट यज्ञ करता वधेलुं, एटले पोते मानो के आपणे द्रव्य यज्ञ नी वात करी तो पोतानी पासे जे द्रव्य छे पैसा आवी गया छे सारा प्रमाणमां, तो ए पैसानो लोकोपयोग माटे उपयोग करे, धर्मशाला बंधावे, वाव कुवा बंधावे, स्कूल बंधावे, पुस्तकालयो तैयार करावे, पोताना द्रव्यनो आ उपयोग कर्यो, એની અંદર પોતાનો સ્વાર્થ ના હોય, ઉપર સરસ મજાનું લેબલ ના માર્યું હોય નામનું, ડાબો હાથ આપે ને જમણાને ખબર ના પડે એમ આપણે કહીએ છીએ કે જમણો હાથ અર્પણ કરે ને ડાબાને ખબર ના પડે, એવી રીતે આપેલું હોય, એટલે એની અંદર પોતાને આની અંદરથી યશ કે અપયશ મળવાનો છે એવી અપેક્ષા ન હોય, પણ જો શાળા થશે તો બાળકો ભણશે આ એકમાત્ર હેતુ હોય, પોતાના સ્વ અર્થનો હેતુ ન હોય તો એ દ્રવ્યનો સદુપયોગ થયો, અને એ પછી અવશિષ્ટ રહ્યું આપણી પાસે તો એ યજ્ઞનો પ્રસાદ બની ગયું, પછી આપણી પાસે જે દ્રવ્ય રહ્યું એ શું થયું, એ યજ્ઞનો પ્રસાદ, અને એટલા માટે એ અમૃત બન્યું, અમૃત સમાન છે, કયું, યજ્ઞમાં કરતા જે કઈ અવશેષ રહ્યું તે બધું તમારે માટે અમૃત સમાન છે, યજ્ઞ શિષ્ટ અમૃત ભુજાહ, યજ્ઞમાં અવશેષ રૂપે રહેલા અમૃતનો ઉપભોગ કરનાર, યજ્ઞમાં અવશિષ્ટ જે રહ્યું, આ તો એક દ્રવ્ય યજ્ઞની વાત કરી, પણ કર્મયજ્ઞ પણ આવે, ત્યાગની વાત આવે ત્યારે ત્યાગ દ્રવ્યનો ત્યાગ એવું નથી, ઈર્ષાનો ત્યાગ આવે, મારા કરતા મારા મિત્રનો છોકરો વધારે ગુણ લઈ આવ્યો છે પરીક્ષામાં તો હું મારા દીકરાને ઘેર આવીને કહું જો પેલો તારા કરતા આગળ વધી ગયો, તો ત્યાં સૂક્ષ્મ ઈર્ષાનો ભાવ આવ્યો, કારણ કે મમત્વ આવ્યું મારો અને તારો, આ મારો મુક્ત થયો હોય તો કેટલું બધું એને છોડવાનું આવે, આપણે વાત કરી હતી કે કોઈ કર્મ કરતા કરતા આપણને અનુકૂળતા આવે ને પ્રતિકૂળતા આવે, પ્રતિકૂળતા આવે એટલે આપણે જરા અકળાઈ જઈએ, આ અકળામણ ન થાય, અકળામણનો ત્યાગ કર્યો હોય એટલે સર્વ ઉત્પન્ન થતા સર્વ ભાવોનો ત્યાગ થયો હોય પછી શું બચે, પછી જે બચે એ તો અમૃત જ કહેવાય ને, તો આ યજ્ઞ પછી અવશિષ્ટ રહેલ જે કાંઈ છે એનો ઉપભોગ તમે કરો, જગત તમારું જ છે, વિશ્વ તમારું છે, એટલે કામ કરતા રહો, કર્મ કરતા રહો, અને છતાં આ પ્રકારે જે માણસ યજ્ઞથી અવશિષ્ટ ભોજન કરે છે અથવા તો ભોગ કરે છે તે માણસ સ્વાભાવિક રીતે જ યાતિ બ્રહ્મ સનાતનમ, સનાતન એવા બ્રહ્મ તત્વને પામે છે, વસ્તુતઃ બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિહિ, એ શ્લોક આપણે જોયો તો એ વખતે એમ જ હતું કે તમે જેની તમને પ્રતીતિ નથી, તમે તમારી જાતને હું શ્રી ફલાણા ફલાણા તરીકે ઓળખો છો ત્યાં સુધી તમે એક બ્રહ્મની સાથે સંકળાયેલા છો, કારણ કે તમે શરીરને હું માનો છો, શરીર તો હું છે જ નહીં, પ્રકૃતિનો ભાગ છે, જે વખતે અંદરથી પેલું ચૈતન્ય જતું રહેશે એ વખતે એને આપણે બાળી મૂકીશું અથવા તો દાટી દઈશું, પંચત્વને પામશે, એ તો હું છે જ નહીં, તો જે હું છે એ બ્રહ્મથી અલગ છે જ નહીં, પણ અલગ હોવાની જે પ્રતીતિ થાય છે એ પ્રતીતિ દૂર થઈ જાય, જો તમે આ જુદી જુદી પ્રકારના યજ્ઞો કયા, એની અંદર બધા ગૃહસ્થ કરવાના યજ્ઞો છે, મોટા યોગીઓએ કે મોટા જ્ઞાનીઓએ કે મોટા શાસ્ત્રોને જાણનારાઓએ કે મોટા અધ્યયન કરીને તૈયાર થયેલા જે બ્રાહ્મણો છે એમણે એવા કરેલા યજ્ઞોની વાત નથી, દરેકે

દૂર નથી. ગુફામાં જઈને આસન જમાવીને ધ્યાન ધારણા કરવાની જરૂર નથી. જો આ યજ્ઞના તમે ભાગરૂપ હો તો, એટલે કહ્યું કે યજ્ઞમાં અવશિષ્ટનું ઉપભોગ, તમે જીવન તો છે, જીવવાનું છે, જ્યાં સુધી મૃત્યુ નહીં આવે ત્યાં સુધી જીવન જીવવાનું છે, પણ જીવનની સાથેનો જે અનુભવ છૂટી જાય એટલે તમે જીવતા પણ બ્રહ્મની સાથે એક રૂપ છો, તો એ એક રૂપતા પામી શકાય છે. અને જો આ ન કરી શક્યા તો, એટલે માયા મમતા મોહ કામના એની સાથે જ જો જોડાયેલા રહ્યા તો એનાથી મુક્ત થયા એટલે મુક્ત છે, પણ એનાથી જ મુક્ત ન થયા તો બનાયેલા છે. મેં કહ્યું તો આપણે આપણી જાતને બાંધીએ છીએ, જુદા જુદા જુદા જુદા સરસ મજાના રેશમી દોરાઓથી સોનાની સાંકળોથી બાંધીએ છીએ, એમાંથી મુક્ત થઈ ગયા. યજ્ઞ થયો એટલે, યજ્ઞ રૂપે કર્મ કર્યું એટલે, તો જે આ નથી કરી શકતા અયજ્ઞ, આપણે કહીએ કે મોટા મોટા રાજસૂય યજ્ઞ કર્યો ને, અશ્વમેધ યજ્ઞ કર્યો ને, આ બધા યજ્ઞો કર્યા એ બધા મહાપુરુષો થઈ ગયા, એની વાત નથી. આ સામાન્ય લોકો, સામાન્ય લોકો એ પણ આવા મહાન યજ્ઞો કરે છે. આપણે પેલા એક દાખલો જોયો હતો કે એક સામાન્ય અકિંચન બ્રાહ્મણ ના ઘરે નોળિયો સોનાનો થઈ ગયો હતો, અને મોટો રાજસૂય યજ્ઞ થયો તો ત્યાં એને કોઈ ફાયદો નહોતો થયો. આ વાત આપણે આ ગીતાની વાત કરતા કરતા પહેલા જોઈ છે, એટલે હું એને ફરીથી કહેતો નથી. પણ આ અયજ્ઞ એટલે સ્વાર્થથી, કામનાઓથી, લિપ્સાઓથી, ઈચ્છાઓથી, અમુક કરવા માટે અમુક કરવું એ અપેક્ષાથી જો તમે કર્મ કરતા હો તો તમે અયજ્ઞ છો, યજ્ઞ ન કરનાર છો. યજ્ઞ તો આટલા બધા છે, કરો આમાંથી કોઈ પણ એક આવી જશે તમારામાં સ્વાભાવિક રીતે. પણ જો તમે ન કરતા હો અને માત્ર સ્વાર્થથી જ કર્મ કર્યા કરતા હો તો એ સ્વાર્થના પરિણામો તમારે ભોગવવા પડશે. આજે જે તમને સુખ લાગ્યું તે આવતીકાલે દુઃખ બની શકે. સરસ મજાનું ભોજન આરામથી લીધું, બીજા દિવસે અપચો થાય, તો જે સુખ આપે તે જ વસ્તુ દુઃખ પણ આપે. કારણ કે સ્વાદ માટે થઈને કરવામાં આવ્યું, નહીં તો જરૂરિયાત પ્રમાણે કરવામાં આવત ને, જરૂરિયાત પ્રમાણે જ કરવામાં આવત તો એ બીજા દિવસે, અત્યારે જે છે તે જ બીજા દિવસે પણ હોત. તો દુનિયાની વસ્તુઓ આપણને જે આજે સુખ આપનારી લાગે એ આવતીકાલે દુઃખ આપનારી પણ બને, અને આજે આપણને દુઃખ આપનારી લાગતી હોય આવતીકાલ સુખ આપનારી પણ બને. કડવી દવા લેવાની કહી હોય ડોક્ટરે તો દવા આપણે પીતી વખતે કડવી લાગે એટલે પછી મોં પરણ નાક આંખ બંધ કરીને પી જઈએ, દુઃખ લાગે એ વખતે એક ક્ષણ પૂરતું, પણ એ રોગ મટાડે એટલે સુખ આપનાર થાય. આજની દુઃખદ વસ્તુ કાલે સુખદ બને, આજની સુખદ વસ્તુ કાલે દુઃખદ બને, આવું સામાન્ય લોક વ્યવહારમાં બને છે. કારણ કે સુખ દુઃખને આપણે પોતાના ગણીએ માટે થઈને દ્વંદ્વાતીત બનવાની આપણને કરી છે. એ લોકો નાયમ લોકસ્ત્વયજ્ઞસ્ય, અયજ્ઞને તો આ લોક જ્યાં જીવીએ છીએ તે પણ સંપૂર્ણપણે સુખ આપનાર નથી બનતો, એ ક્યારેક સુખ આપનાર ને ક્યારેક દુઃખ આપનાર, જુદા જુદા ભાવોની અંદર ઝોલા ખાતા ખાતા ખાતા આપણે મૃત્યુ સુધી પહોંચી જઈએ અને મૃત્યુને દુઃખ ગણીએ. હકીકતમાં મૃત્યુ એ દુઃખ જ નથી, એ તો એક પરિસ્થિતિ છે, પણ ત્યાં સુધી પહોંચે માણસ અને જુદા જુદા અનુભવોની સાથે પોતાની જાતને જોડતો જાય, અને હું સુખી છું ને હું દુઃખી છું ને આવું બધું એના મનમાં ચાલ્યા કરે તો કદી એને શાંતિ મળે નહીં. શાંતિ ક્યારે મળે? આ બધાથી મુક્ત હોય તો, નિશ્ચિંત થઈને રહી શકે. એ ક્યારે થાય? પેલા યજ્ઞોની વાત કરીને. તો આ
અયજ્ઞ માટે તો આ લોકો પણ નથી ભાઈ સુખ આપના.

શાંતિ આપનારું, આરામ આપનારું, તો પછી પેલા બ્રહ્મ પ્રાપ્તિની તો વાત ક્યાં કરવી? હું કોટો ઉન્નખ કરું સત્તામાં? સત્યનારાયણની કથા આપણે સાંભળતા હોઈએ તો એની અંદર છેલ્લે આ પ્રમાણે વાક્ય આવે છે, ઈહ લોકે સુખમ ભુક્ત્વા ચાંતે સત્યપુરમ યયૌ. આ લોકમાં સુખ ભોગવ્યું અને પછી સત્યપુરને પહોંચ્યો ક્યારે? જ્યારે એણે માત્ર પોતાના સુખ માટે, માત્ર પોતાની ઈચ્છાઓને પૂરી કરવા માટે પોતાના જીવનના બધા કામો કર્યા નથી ત્યારે. એ બીજાને માટે જો કર્યા છે તો એ યજ્ઞ કર્યો છે, અને યજ્ઞ કર્યો છે તો બ્રહ્મલોકની પ્રાપ્તિ છે. બ્રહ્મલોકની પ્રાપ્તિ છે એટલે શાંતિ છે, કારણ કે પોતે બ્રહ્મ સ્વરૂપ જ છે અને બ્રહ્મને આનંદ સ્વરૂપ કહ્યો છે. તો પોતે આનંદ સ્વરૂપ થઈ શકે ક્યારે થઈ શકે? જ્યારે પોતાના કર્મોને યજ્ઞીય કર્મો બનાવે ત્યારે. આ સહેલી વાત છે, અને એટલે પછીના શ્લોકની અંદર જરા વધારે સરસ રીતે કહ્યું.

પણ આ જે યજ્ઞો ગણાયા બારેક પ્રકારના એ તો ગણાવવા માટે ગણાયા છે, પણ તે સિવાયના પણ નિસ્વાર્થપણે કર્મ કરવામાં આવે એટલે યજ્ઞ થઈ જાય. તો આવા જે ગણાયા તે કે બીજા પણ બહુવિધા.

દુઃખ થી કેવા માં આવ્યા છે તમે ન જાણતા હો તો જાણી લો કે અનેક જગ્યાએ અનેક મહાપુરુષોએ અનેક પ્રકારની આવી વાત જે કરી છે એ યજ્ઞ જ છે. અનેક કહેવામાં આવે છે, તમારે જે અનુકૂળ હોય તે લઈ લો, સ્વીકારી લો, કારણ કે આ બધા જ તમારા તરફથી કોઈ ને કોઈ પ્રકારના કર્મની અપેક્ષા રાખે છે. તમે જ્યારે કર્મ કરો છો ત્યારે એ કર્મ તમે સમજી શકતા નથી. એક જ કર્મ, એક જ પ્રકારનું કર્મ, પણ એક વખતે સારું લાગે ને બીજી વખતે ખરાબ લાગે, આવું બને કે ના બને. કોઈ એક શિક્ષક હોય તો પોતાના વર્ગની અંદર સરસ રીતે ભણાવવા માટે હું તૈયારી કરી એક નાનકડી કાપલી લઈ અને ક્લાસમાં જાય અને એમાં જોઈને ભણાવતો જાય કે મારાથી સારું ભણાવાશે, એને એમ કે બધા લોકો કે ના હો સરસ શિક્ષક છે, તૈયારી સાથે આવે છે. એ જ કાપલી લઈ એક વિદ્યાર્થી પરીક્ષામાં બેસે તો એ ગુનેગાર ગણાય. કર્મ એકનું એક થયું, ભાવના બદલાઈ ગઈ. એક માણસ જો કોઈનું ખૂન કરે, મારી નાખે, હત્યા કરવામાં આવીને તો એને ફાંસીને સજા થાય. એ જ માણસ લશ્કરમાં જોડાયો હોય અને એક સાથે 10 જણને મારી નાખે તો પરમવીર ચક્ર મળે. એક જ કર્મ એની ભાવનાને આધારે જુદા જુદા ફળને આપનારું બને છે. એટલે આ જે સારા કર્મો કર્યા, યજ્ઞીય કર્મો કર્યા, યજ્ઞ માટેના કર્મો જે કહ્યા, એ બધા કર્મો પણ હકીકતમાં તો કર્મ ઉપર જ આધારિત છે. કર્મ તો કરવાનું છે, અકર્મ કર્મ કર્યા સિવાય રહેવાની તો વાત જ નથી ક્યાંય. તમે ગૃહસ્થ છો, ગૃહસ્થ રહેવાનું છે. ગૃહસ્થ તરીકેના બધા ધર્મો પાળવાના છે, ફક્ત પોતાના માટે જીવવું એ ખોટું છે. આટલી જ વાત આવીને અંતે ઉભી રહેશે. તો કહે છે કે કર્મજાન વિદ્યતાન સર્વાન, આ બધા જ પ્રકારના જે યજ્ઞો છે ઉપર કયા તે, જે નથી અહીંયા કયા તે પણ. બહુ બધા એક સાથે પ્રયત્ન કર્યો ને, ચલો પૃથ્વી ઉપર ગરમી બહુ થઈ ગઈ છે માટે આપણે વૃક્ષો વાવીએ સાથે મળીને, આ વૃક્ષ મને શું આપશે? મને કઈ નહીં આપે. મેં મારા માટે વૃક્ષ વાવ્યું નથી તો એ પણ યજ્ઞ થયું. તો આ પ્રકારના અનેક પ્રકારના જે યજ્ઞો છે એ બધા યજ્ઞો

કર્મ થી જ સર્જાય છે, કર્મ વડે જ યજ્ઞ થઈ શકે છે, કર્મ થી મુક્ત થઈ જઈને થતા નથી, આ જાણી લો અને પછી કર્મ કરો. જ્ઞાત્વા એને જાણી લઈને, જાણી લઈને એટલે એનું જ્ઞાન મેળવીને કે શું કરું તો મને એ કર્મ બંધન કરતા થાય, શું કરું તો મને એ કર્મ બંધન કરતા ન થાય. આજે વાત અત્યાર સુધી ગીતામાં કહી એ બરોબર સારી રીતે સમજી લો અને પછી તમારા કર્મો, જે વિહિત કર્મો છે એ કર્મો તમે કરો તો તમે ચોક્કસપણે વિમોક્ષ્ય છે, મોક્ષને પામશો. મોક્ષને પામશો એટલે મોક્ષને પામવા માટે મરવાની જરૂર નથી, આ બધાથી મુક્ત તો મુક્ત, કામનાઓથી મુક્ત થયા એટલે મુક્ત, એષણાઓથી મુક્ત થયા એટલે મુક્ત. કારણ કે આગળ કહ્યું હતું કે કામ એષ ક્રોધ એષ રજોગુણ સમુદ્ભવઃ. આ બધા જે યજ્ઞો કયા એ બધા યજ્ઞોની અંદર પણ દ્રવ્ય યજ્ઞ પણ કયો અને જ્ઞાન યજ્ઞ પણ કયો. મારી પાસે દ્રવ્ય છે, પૈસા છે ખૂબ, તો એનો હું સદુપયોગ કરું છું તો એ દૈવ યજ્ઞ થયો, દ્રવ્ય યજ્ઞ થયો, દૈવ યજ્ઞ નહીં દ્રવ્ય યજ્ઞ. કારણ કે મેં મારા દ્રવ્યનો બીજાને માટે ઉપયોગ કર્યો એટલે મારું જે દ્રવ્ય હતું એ દેવ દ્રવ્ય થઈ ગયું. આજે દેવ દ્રવ્ય થવું એ દ્રવ્ય યજ્ઞ થયો. આમ તો સહેલો છે, કારણ કે મારી પાસે મારા ઉપભોગ માટે રાખીને બીજું બીજાને આપી દઉં તો મને શું નુકસાન થશે, કઈ જ નથી થવાનું. એટલે કહે છે કે દ્રવ્ય યજ્ઞ કરવો સરળ છે, પણ દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ જે છે એ ચડિયાતો છે. કેવી રીતે ચડિયાતો? તો કે દ્રવ્ય યજ્ઞ કર્યો, મને કોઈએ આવીને કહ્યું કે ભાઈ આપણા ગામની અંદર છોકરાઓને ભણવા માટે એક શાળાના મકાનની જરૂર છે, તમારી પાસે પૈસો ઘણો છે તમે આપશો? તો કે હા, આવું સરસ કામ થતું હોય તો લઈ જજો મારી પાસેથી અમુક રૂપિયા, મારા પિતાજીનું નામ લખજો ઉપર. પતી ગઈ વાત. એ યજ્ઞ ન થયો, કારણ કે ક્યારે યજ્ઞ થાય એનું જ્ઞાન જ નહોતું. નિષ્કામ ભાવ રહ્યો નહીં, કામના આવી, ઈચ્છા આવી કે મારા બાપનું નામ અમર થઈ જાય, હેતુ થયો. આ કર્મ ફળ હેતુ એ બંધનકારક બને છે. એટલે કહે છે કે સામાન્ય દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે, કારણ કે બધા જ જે યજ્ઞોની આપણે વાત કરી એ બધું જ જ્ઞાનની અંદર સમાપ્ત થઈ જાય છે, જ્ઞાનમાં જ ભળી જાય છે. તમે જ્ઞાન કર્યું એટલે જ્ઞાનમાં બધું પૂરું થઈ જાય છે. શું

બધા જ કર્મો આખરે જ્ઞાનમાં પરિસમાપ્ત, સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જાય છે. તમને એનું જ્ઞાન હોય, જ્ઞાન શબ્દ ઘણો ગહન છે, જ્ઞાનનું જ્ઞાન હોવું એ બહુ મુશ્કેલ છે. કારણ કે સામાન્ય જ્ઞાન પણ આપણે લીંબુ ચાખીએ અને કહીએ કે લીંબુ ખાટું છે તો એ પણ જ્ઞાન થયું છે. લીંબુ ખાવાથી વિટામિન સી મળે છે તો એ પણ જ્ઞાન થયું છે. અને અહીં જે વાત કરે છે આ લોક અને પરલોકની, તમારા હોવાપણાની, તમારા અસ્તિત્વના તત્વજ્ઞાનની, એ પણ જ્ઞાન છે. એટલે જ્ઞાન શબ્દ ઘણો માટે પ્રયત્ન કરો તો જ્ઞાનને પામવા માટે થઈને પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે બધા જ કર્મો એ જ્ઞાનમાં પરિસમાપ્ત થઈ જાય છે. જ્ઞાનમાં એટલે આ યજ્ઞ માટે કરવામાં આવેલા કર્મો, કે સ્વાર્થ માટે કરવામાં આવેલા કર્મો, મારા પોતાના માટે, મારા કુટુંબને માટે, મારા સમાજને માટે, જેની અંદર હું આવે એવા બધાને માટે કરવામાં આવેલા કર્મો પણ કર્મો છે. બધા જ કર્મો

0: જ્ઞાનની અંદર સમાપ્ત થઈ જાય, જ્ઞાનમાં બધા જ કર્મો લીન થઈ જાય. એટલે કરવાનો પ્રયત્ન છે, કયો કરવાનો પ્રયત્ન છે? જ્ઞાનનો. આમ પણ ગીતાને ત્રણ વિભાગમાં કેટલાક વિદ્વાનો વહેંચે છે, જ્ઞાન, કર્મ અને ભક્તિ. અને આ ત્રણે ત્રણ હકીકતમાં એકબીજાને આશ્રિત છે. જ્ઞાન સહિતનું કર્મ, કર્મ સહિતનું જ્ઞાન, જ્ઞાન સહિતની ભક્તિ, ભક્તિપૂર્વકનું જ્ઞાન, ભક્તિપૂર્વકના કર્મને જ્ઞાન સાથે ભેળવવું, આ ત્રણ. એટલે ગીતા કોઈ માત્ર જ્ઞાનનો ઉપદેશ આપે છે કે માત્ર કર્મનો ઉપદેશ આપે છે કે માત્ર ભક્તિનો ઉપદેશ આપે છે એવું આપણે કહીએ તો થોડુંક અધૂરું ગણાય છે. કેટલાક લોકો આને છ છ અધ્યાયના વિભાગોમાં વહેંચે છે, પણ આ ત્રણેયનો સામંજસ્ય છે. એટલે અહીંયા જે કહેવાયું છે તે એ છે કે બધા જ કર્મો જ્ઞાનની અંદર સમાપ્ત થઈ જાય છે. અને જ્ઞાન મેળવવું કેવી રીતે એની વાત આગળના શ્લોકમાં કહી છે, 34મા શ્લોકમાં. આજે આપણે 4થા અધ્યાયના 33મા શ્લોક સુધી પહોંચ્યા છીએ, જેની અંદર યજ્ઞો અને યજ્ઞની અંદર અવશિષ્ટ એવું જે કંઈ અમૃતરૂપી ભોગ છે, એ ભોગ એ મોક્ષનો આપનારો છે. બ્રહ્મની પ્રાપ્તિ માટે કોઈ બીજા લાંબા અઘરા માર્ગોની જરૂર નથી, પણ કર્મ કરવું, જ્ઞાનપૂર્વક કર્મ કરવું, એમ કહીને 4થા અધ્યાયના આપણે 34મા શ્લોક સુધી પહોંચ્યા છીએ, 33મા શ્લોક સુધી. અને હવે આગળ આ જ્ઞાન કેવી રીતે મળશે એની વાત 34મા શ્લોકમાં કરવાના છીએ, એ હવે પછીની કડીમાં આપણે જોઈશું.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

હલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે યાર, આપ સૌનો દોસ્ત, આપ સૌનો હોસ્ટ, અને હું લઈને આવું છું મારા શો પર ગુજરાતી સાહિત્યની અદ્ભુત નવલકથા, નવલિકા અને કેટલીક સાહિત્યિક રચનાઓ કે જેઓ પુસ્તકો સ્વરૂપે આપણને સૌને ઇતિહાસથી, પ્રસંગોથી, ઘટનાઓથી અને વાર્તાઓથી વાકેફ કરાવે છે. આવી સુંદર મજાઓની ઘટના અને પ્રસંગોની, વાર્તાઓની જે સાહિત્યિક રચના હોય છે તેની વાત કરવા માટે તમે પણ મને ઇજન કરી શકો છો, તમારી વાતોને મોકલી પણ શકો છો. હાલમાં આપણે સાંભળી રહ્યા છીએ, માણી રહ્યા છીએ સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને. આ પુસ્તકના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, જેમણે પ્રભાસ પાટણની એટલે કે સોમનાથની પૃષ્ઠભૂમિની કેટલીક વાતોને આ પુસ્તકમાં વાર્તા સ્વરૂપે સંગ્રહિત કરી છે. આજે વાત કરીશું પ્રકરણ 2 સૌમ્ય તેજસ્વીની. ગંભીર અવાજે કંઈક ઊંડા ઉતરી જઈને દધીચી બોલ્યા, દેવો, તમારા તમામ અસ્ત્ર યથાવત છે, પણ મારા પોતાના દેહમાં, સહેજ હસીને બોલ્યા, ત્યાંથી તો કોઈ ચોરી ન જાય ને? ઇન્દ્રાદિ દેવો ખિન્ન થઈ ગયા, આવા મહાન ઋષિના દેહમાંથી અસ્ત્ર કેવી રીતે મેળવવા, કંઈક અનર્થ ન થઈ જાય? ધીરે રહીને વરુણ બોલી ઉઠ્યા, ભગવાન, આપે અમારા અસ્ત્રનું રક્ષણ કર્યું ને આ રીતે અમે આપના ઋણી રહીએ, પણ આપના દેહમાં રહેલા એ અસ્ત્ર અમે કેવી રીતે પામી શકીશું? ત્યાં આપના શરીરમાં સ્થિર થયેલા અસ્ત્ર ગમે તેટલા અમોઘ હોય પણ યુદ્ધ

સમયે એ શા કામના, એ માટે તો આગળ ન બોલી શકાય એવી વાત હતી. ઋષિ દધીચી સસ્મિત વદને શાંત ચિત્તે બોલ્યા, સમજ્યા તમે વરુણદેવ? સાચું સમજ્યા. એ શસ્ત્રો મેળવવા આ શરીરનો નાશ કરવો પડે. પછી જે ઘટનાક્રમ બને છે તેની વાત માણીશું અભરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વરુણ દેવ કહે છે, જી પ્રભુ, અમે તો કોઈ કર્મે આ કામ ન કરી શકીએ, એટલે કે તમારા દેહનો નાશ, પણ હું જાતે તમને મારું શરીર સમર્પિત કરું તો? દધીચી ઋષિ જવાબ આપે છે, શાંતમ પાપમ બધા દેવોના મુખમાંથી સરી પડે છે. ના દેવતાઓ, સુરેશ્વર, આ નશ્વર દેહ તો મારે ક્યારેક તો છોડવાનો છે ને. દધીચી કહે છે, એ દેવ કાર્યમાં ઉપયોગી થાય, દુષ્ટોના સંહારનું સાધન બને,

પ્રજાના કલ્યાણમાં કામ આવે એથી વધુ પુણ્ય કયું હોઈ શકે? ને તમારે મારા પ્રાણ હરવાના નથી. હું જાતે પ્રાણાયામ કરી મારા પ્રાણને આ દેહના પિંજરમાંથી અલગ કરી દઈશ. પછી તમે સહુ તમારા અસ્ત્રની શક્તિઓથી ભરેલા મારા અસ્થિઓને ઉપયોગમાં લઈ આયુધો બનાવો, દુષ્ટોનો સંહાર કરો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર છે, તેના પ્રકરણ 2 સૌમ્ય તેજસ્વીનીના અંશોને. ને પળવારમાં દધીચી સમાધિષ્ઠ થઈ અને બેસી ગયા. પ્રાણ પંખેરું ઉડી ગયું. નિષ્પાણ નિશ્ચેતન શરીર અસ્ત્ર શસ્ત્રોની શક્તિઓ સમેત શેષ રહ્યું. થોડી ગ્લાની અને વધુ ઉત્સાહ સાથે દેવો કામે લાગી ગયા અને સૌ અસ્ત્રોનું પુનઃ સર્જન થયું. ઇન્દ્રનું અમોઘ શક્તિ ધરાવતું વજ્ર આ રીતે જ નિર્માણ પામ્યું. દેવોનો વિજય નિશ્ચિત બન્યો. વર્ષો વહેતા ગયા અને યુવાન બનેલો પુત્ર પીપલાદ પિતાના દેહાંતનું રહસ્ય જાણવા ઉત્સુક થયો અને એને જાણ્યું ત્યારે ક્રોધથી સળગવા લાગ્યો. સ્વાર્થી દેવો મારા પિતાના મૃત્યુનું કારણ બન્યા. અંદર પ્રજ્વલિત ક્રોધાગ્નિ વડવાગ્નિ સ્વરૂપે બહાર પ્રગટ્યો. હે દેવો, તમારો સ્વાર્થ સિદ્ધ કરવા તમે મારા પિતાને હણ્યા. હવે મારો ક્રોધાગ્નિ તમને બધાને, તમને ન રોકનાર સમસ્ત જગતને બાળીને ભસ્મ કરી દેશે. ક્રુદ્ધ ઋષિ કુમારે ગરજે છે, બસ હવે કહી નહીં, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ભસ્મ જ ભસ્મ. આકાશ ને પાતાળ ભસ્મથી છવાઈ જશે, પ્રાણી માત્રના પ્રાણ હોમાઈ જશે. જાઓ મારા ક્રોધાગ્નિ જાઓ. હે વડવાનલ, તમારી યુગો યુગોની બુવૃક્ષા સંતોષો, ખાવા માંડો, ન થાય તો આખું જગત તમારો કોળિયો બને. અને પછી શું થયું તે માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

ત્રણેય લોકમાં ભયનું સામ્રાજ્ય છવાઈ ગયું. આને રોકનાર કોઈ તો હશે? બધા સામર્થ્યશાળીઓ પોતાની અશક્તિ દર્શાવવા માંડ્યા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ વિવશ. બ્રહ્માજી કહે, આ વડવાગની શમે તો કેવળ સમુદ્રમાં શમે. યુગો સુધી એનું જળ શોષાય નહીં ને આ સંસાર ભસ્મ થતો બચે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના પ્રકરણ 2 સૌમ્ય તેજસ્વીની વાર્તાના અંશોને. પણ આને સમુદ્ર સુધી પહોંચાડે કોણ? વિષ્ણુજીએ કહ્યું, હું એને એક ઘટમાં ગળામાં સમાવી શકું. એક એક

દેવનું ભક્ષણ કરજે એમ લલચાવી પણ શકું, પણ સમુદ્ર સુધી એ ઘટને ધારણ કોણ કરે? મહાસરિતાઓ તે સમુદ્રને મળવા તો વહે છે, ગંગા, યમુના, સરસ્વતી બધી મહાનદીઓને બોલાવવામાં આવી, પણ અન્ય દેવોની જેમ જ એ પણ અસમર્થ હતી. ગંગા અને યમુનાએ તો કહ્યું, પ્રભુ, માર્ગમાં આ પ્રચંડ વગ્નિથી અમે જ શોષાઈ જઈએ. પિતાના આમન્યામાં સરસ્વતી મૌન હતા. બ્રહ્માજી કહે, પુત્રી સરસ્વતી, તું માત્ર તું જ આ મહાવિપત્તિમાંથી જગતને બચાવી શકે તેમ છે. ઉઠાવ આ ઘટ અને દોહડવા માંડ પ્રભાસના સાગર બની. ધીમા સ્વરે સરસ્વતીજી કહે છે, પ્રભુ, હું હવત્સ, તું જ એને સહી શકે. જ્ઞાનનું તેજ તારામાં પ્રકાશ પામે છે, તેનાથી પ્રબળ કોઈ તેજ હોઈ ન શકે, અને કલાઓનું સૌમ્ય તેજ ગમે તે ક્રોધાગ્નિને કાબૂમાં રાખી શકે. તું સ્વયં તેજસ્વીની છે, પ્રતાપી અને સૌમ્ય ઉભય, તેજ અન્ય ક્યાંથી નથી લાવવાના, અહીંયાથી જ તારામાંથી જ મળશે. ઉઠાવ ઘટ. જેવી દેવોગ્ની આજ્ઞા સરસ્વતી જો વિશ્વ કલ્યાણ માટે તૈયાર ન થાય તો બીજું વળી કોણ થાય? જો તને કષ્ટ તો પડશે, માર્ગ સરળ નથી, વડવાગ્નિની ઉષ્મા દઝાડશે, માર્ગ લાંબો લાગશે. તને ત્યાં દઝાડતા જ્યાં પણ લાગે ત્યારે પૃથ્વી પટ પર આવી ઠંડી હવા લેજે અને પછી ભૂગર્ભ માર્ગે દોડ્યા કરજે. તું યાદ રાખજે, તું અસામાન્ય છે. તારું રક્ષણ કરવા જો કોઈ સમર્થ હોય તો તે તું પોતે જ છે. તારું કલ્યાણ થાવ, તેમ બ્રહ્માજી પોતાની પુત્રી સરસ્વતીને કહે છે. પછીનો ઘટનાક્રમ માણવા રેડિયો પાલનપુર સુધી, એટલે કે આ રેડિયો પાલનપુરના અવાજ સુધી, અવાજ સાથે જોડાયેલા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો 90.4 મેગાહર્ટ્ઝ.

પ્રચંડ વડ વાનલને મસ્તક પર ધારણ કરી શુભ્રવસના શારદા ચાલી નીકળી. યુગો સુધી જગતને જ્ઞાનનું તેજ અને કલાઓથી સૌમ્યતાથી એણે સમૃદ્ધ રાખવાનું હતું. દેવ કાર્ય, વિશ્વ કલ્યાણ અને પ્રાણી માત્રને ભયાનક સંકટમાંથી બચાવવાની એષણા લઈને કુમારિકા સરસ્વતી ચાલી નીકળી અને પ્રભાસ તીર્થ સુધી પહોંચી ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે ઈઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક, કે જેના લેખક ડોક્ટર ગિરીશભાઈ ઠાકર છે, તે પુસ્તકના પ્રકરણ 2 સૌમ્ય તેજસ્વીના અંશોને. પ્રભાસ પાટણ સુધી કુમારિકા સરસ્વતી પહોંચી ગઈ. પ્રકાશમાન પ્રભાસ ક્ષેત્ર જાણે એને આવકારવા વધુ પ્રકાશ પ્રગટાવતું હતું. ઉત્સાહથી આ સમુદ્ર આવ્યો ને આ સંકટ એને સોંપ્યું એવા ઉત્સાહથી પગમાં ગતિ વધી. પણ એમ કઈ સંકટો ટળી થોડા જ જાય છે. એક દુષ્ટ અસુર નામે કૃતસ્મર આ કુમારિકાને જોઈ ગયો. રૂમઝૂમ છતાં વેગીલી ચાલે ચાલતી હંસગામીની શુક્લાંબરા ધરા સરસ્વતીનું રૂપ એને મોહી ગયું. માર્ગમાં આવીને તે ઊભો રહ્યો. સુંદરી, હું કૃતસ્મરા, તારા સૌંદર્યથી પ્રભાવિત થયો છું. મને પતિ તરીકે સ્વીકારી લે, મારી અર્ધાંગીની બન. પણ એ તો કેમ બને? હું સર્વ સ્વતંત્ર નથી, મારે પિતાને પૂછવું પડે ને. અને આ દેવ કાર્ય? સરસ્વતીજી બોલ્યા, હું એ કંઈ ન જાણું. મારા બલ પરાક્રમથી તું અજાણ છે. જો તું સીધી રીતે મને આધીન નહીં થાય તો હું બલાત્કારે તને મારી મનાવીશ. મનાવ્યા બાદ તને હું મારી રીતે મારા નગરે લઈ જઈશ. બોલ, શું કહેવું છે? આ તો જ્ઞાનશય બુદ્ધિમય કાર્ય પૂર્ણ કરવું છે એટલે ક્રોધ તો પોસાય નહીં સરસ્વતીજીને. એટલે કહે છે એમ? જો એમ જ છે તો હું માર્ગમાં થાક ઉતારી લઉં, સ્નાનાદિથી પવિત્ર બનું, પણ ત્યાં સુધી આ ઘટને તમે ઉપાડી લેશો. અને હવેનો ઘટનાક્રમ માણવા તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું છે 90.4 મેગાહર્ટઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સરસ્વતીએ તે સમયે પોતાના કુમારિકા સ્વરૂપથી અંજાયેલા એ અસુરને સમજાવી દીધો, મનાવી લીધો તે વડવાનલને પોતાના માથે લેવા માટે. અટહાસ્યની સાથે તે અસુર જવાબ આપે છે, એમાં શું લાવ એમ કહીને વડવાનલનો ઘટ હાથમાં લેતા જ કૃતસ્મર બળીને ભસ્મ થઈ ગયો. સમુદ્ર સામે જ હતો, પ્રગટ થયો ઘટ સ્વીકારી લીધો અને વડવાગ્નિને સૂચિ મુખ સોયના કાણા જેટલું મુખ બનાવીને સમુદ્રને શોષવાની સ્વીકૃતિ આપી અને સંસાર બચી ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજેઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક કે જેના લેખક ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર છે તેના કેટલાય એવા ઐતિહાસિક પ્રસંગોની વાર્તાઓની ઘટમાળને આરજેઆરના સ્વરમાં. આજે પણ પ્રભાસમાં સોમનાથના સમુદ્રના તટે સરસ્વતીને કાંઠે કૃતસ્મર પર્વત હયાત છે. એમાંથી બળવાની યાદરૂપે કાળા પથ્થરો નીકળે છે ને મૂર્તિઓ બને છે. કદાચ સમુદ્ર કાંઠે થયેલા જ્વાળામુખી ફાટવાનું આ નિશાન હોઈ શકે. સમુદ્ર સ્વયં પ્રગટ થવાની વાતો અનેક વાર પ્રભાસમાં થાય છે. આ ઘટના બની એ કદાચ સુનામી જેવી દરિયાઈ તોફાન આવ્યાનું સૂચક પણ હોઈ શકે. આપણે તો સરસ્વતીના મીઠા જળનું પાન કરવાનું અને જ્ઞાનામૃતનો આસ્વાદ લેવાનું યાદ રાખીએ. અહીંયા લેખક નોંધે છે કે મસ્તક ઉપર વડવાનલ લઈને સમુદ્ર તરફ જતી સૌમ્ય તેજસ્વીની માતા સરસ્વતીનું સુંદર શિલ્પ આજે અહલ્યાબાઈવાળા શિવ મંદિરમાં શિવલિંગના બાજુમાં સુરક્ષિત છે. અદ્ભુત રીતે આ પ્રકારને જે પણ

લોકવાહિકા અને ધાર્મિક વાર્તાઓ ત્યાં દંતકથા સ્વરૂપે અને કેટલાય એવા ગ્રંથોમાં સંગ્રહાયેલી છે તેને વાર્તા સ્વરૂપે લોકભોગ્ય બનાવવાનું લેખકના ફાળે જાય છે. તેમના પુસ્તકની નવી એટલે કે પ્રકરણ 3ની વાર્તા ગુરુ દક્ષિણા પણ આપણે માણીશું, પરંતુ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

પ્રકરણ 3 ગુરુ દક્ષિણા. સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, એટલે કે આપણા ગુરુ સોમનાથની પૃષ્ઠભૂમિમાં સર્જાયેલી કેટલીય ઘટનાઓ અને કેટલીય એવી કથાઓ ત્યાં સંગ્રહાયેલી છે તેની વાર્તા સ્વરૂપની આ શ્રેણી છે. ગુરુ દક્ષિણા. પૂર્વ ક્ષિતિજ પર દશે દિશાઓને સ્વર્ણિમ રક્તિમ બનાવતો અરુણ સાથે અશ્વોને લગામ ખેંચતો પ્રગતી રહ્યો છે. પંખીઓ નીડ છોડીને મધુર કલરવથી દિશાઓને જાગૃત કરી રહ્યા છે. કોઈ ખૂણેથી ગંભીર સ્વરમાં વેદ ધ્વનિ પવિત્રતા ફેલાવી રહ્યો છે. કિશોર વયના તેજસ્વી છાત્રવૃંદો ક્યાંકથી જળ લઈ આવતા, ક્યાંક ઇંગુદી ફળ તોડતા, ક્યાંકથી પુષ્પો વીણીને આમથી તેમ ત્વરિત છતાં ધીર ગતિથી ફરતા નજરે ચડે છે. પરમ શાંતિ છે પણ મૌનનો ભાર નથી. કોલાહલનો સદંતર અભાવ છે પણ ધબકતા જીવનનું ચૈતન્ય અણુએ અણુથી પ્રગટી રહ્યું છે. આવા મધુમય વાતાવરણમાં ઋષિ સાંદીપની પોતાની પર્ણકુટીરના પ્રાંગણમાં નિત્યક્રમ અનુસાર જ આસન પર વિરાજ્યા છે. આંખો બધી તરફ નિરીક્ષણ કરી રહી છે અને છતાંય જાણે કંઈ જ ન જોતા હોય તેમ પોતાની ભીતરમાં કંઈક શોધી રહ્યા હોય એમ જણાય છે. મુખમુદ્રા પર ધીર ગંભીર નિર્લેપતાપૂર્વકની પ્રસન્નતાનો ભાવ છે પણ આંખોના ઊંડાણમાં જાણે એક ઘેરી ઉદાસી રહી રહીને ડોકિયો કરી જાય છે. ત્યાં તો પર્ણકુટીરના પડખેથી જ બે કિશોરો, એક ઉદિત નવચંદ્ર જેવો ગૌર અને એક મેઘ શ્યામ, ગુરુજીના ચરણોમાં વંદન કરતા આવીને ઊભા છે. ગુરુજી પ્રણામ. ઓહો રામ કૃષ્ણ, આવો બેસો. અને પર્ણકુટીર તરફ મો કરી અવશ બોલી ઉઠે છે, જુઓ તો દેવી કોણ આવ્યું છે? કોણ હોય વળી? પર્ણકુટીરની બહાર પગ મૂકતા ગુરુમાતા કહે છે, અત્યારે અધ્યયન વેળાએ એ જ હશે નટખર કનૈયો, આવ્યો હશે મને પીડવવાને. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

આવું કેમ કહો છો? કૃષ્ણ જ બોલ્યા, આપને પીડવવાને, એટલે આપને કોઈ પણ પીડા થાય તે પહેલા આ બંને ભાઈઓ જગતનો ત્યાગ ન કરે? અરે દેવી!

આવું અવળું કેમ કહો છો? આખા આશ્રમમાં તમારો સૌથી લાડકો તો આ કાનો જ છે ને, ગુરુજી કહે છે. અવળું બોલું છું? પેલી ગોપીઓને કેવી પીડા પહોંચાડી હતી તેની ખબર છે તમને? ના, તમને સ્થિત પ્રજ્ઞ પુરુષોને એની ખબર ન પડે, પણ અમને. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. અરે દેવી, પણ એનું આજે શું છે? જો બંને કેવા રૂડા રૂપાળા સોહામણા અને વળી વિદ્યાઓના તેજથી ઓપતા દેખાય છે. આવા શિષ્યો માટે તો બૃહસ્પતિ પણ કામના કરે. એ જ છે ને, આવા રૂડા રૂપાળા સોહામણા અકારણ વહાલા લાગે તેવા પણ જશે. આજે જ હમણાં તમે જ સમાવર્તન સ્નાનનો આદેશ કરશો અને પછી મારી આ સૂની આંખો એમનો પીછો કરશે ક્ષિતિજ સુધી. અરે હા, આજે તો એમનો દીક્ષાંત દિવસ છે. હજુ હમણાં જ તો એમને આવ્યા નિહાળું અને થોડા સમયમાં વેદ ઉપનિષદ સહિત બધી જ વિદ્યાઓ 64 કળાઓ આત્મસાત કરી લીધી. કૃષ્ણ કહે છે, એ તો માતાજીએ સવારે સવારે મસ્તક સૂંઘીને ગોરી ગાયનું દૂધ પાયું ને, એનો જ પ્રતાપ છે. ને માતા બોલી ઉઠ્યા, આજ તો વળી મારો પુત્ર છે તેજસ્વી. ગુરુજી કંઈક બોલવા ઉતાવળા થયા છે, આકાશના છેડે કંઈક શોધતા હોય એમ બોલી ઉઠે છે. એને અધ્યયન કરાવતા એમ લાગે જાણે ગુરુજીની વાચા થંભી જાય છે. દીવા સ્વપ્નમાં છે, ગુરુપત્ની તેમને શબ્દોથી ઢંઢોળે છે. ક્યાં ખોવાય? જાણે એ વિદ્યાઓનું અધ્યયન નથી કરતો, વિદ્યાઓ એમાંથી પ્રગટ થાય છે. અમે તો શબ્દનો વેરી જાણીએ, એ તો જાણે વિદ્યાઓના સ્ત્રોત છે, વિદ્યાઓનો સ્વામી છે. અને બસ તે એમાં સરી પડે છે યાદોમાં ગુરુજી. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ગુરુદેવ હમણાં સુધી મૌન બલદેવ ધીરેથી બોલી ઉઠે છે. ક્ષમા કરો ગુરુદેવ, અમારી પ્રશંસા કરી આપ અમને તેને અધ વચ્ચે અટકાવી. ગુરુ સાંદીપની કહે છે, સમજી ગયો વત્સ, તો શું કહેવા માંગે છે? પણ મને વિશ્વાસ છે તમે બંને એવી પ્રશંસા કે પ્રતાપ કે પ્રભાવ કશાથી પોતાના માર્ગથી ચલિત નથી થવાના. આપના આશીર્વાદથી જ ગુરુદેવ, કૃષ્ણ મધુર સ્વરે બોલ્યા, અમારે અહીંથી નીકળીને વિકટ માર્ગો કાપવાના છે. ઘણા ઘણા કાર્યો અમારી પ્રતીક્ષા કરી રહ્યા છે. કૃષ્ણ અને બલરામના ગુરુજી સાથેનો આ સંવાદ અને ગુરુ દક્ષિણાની વાર્તાના અંશો બાકીના આપણે માણીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી તમારે તમારા પ્રતિભાવ અમને 9591268 પર વોટ્સએપ કરીને સંદેશા સ્વરૂપે મોકલવાના છે. યાદ રાખજો, કોલ માટે નહીં પરંતુ વોટ્સએપ માટેનો આ નંબર છે. અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક અને ઈમેલ થકી પણ તમે તમારા પ્રતિભાવ અમને મોકલી શકો. ગૂગલ પ્લે સ્ટોર પરથી અને આઈફોનના આઈટ્યુન સ્ટોર પરથી અમારી મોબાઈલ એપ્લિકેશન રેડિયો પાલનપુર લખીને ડાઉનલોડ કરી દો અને રેડિયો ગાર્ડનના માધ્યમથી પણ તમે અમારી સાથે જોડાયેલા રહી શકો છો. આ સાથે તમારા પ્રતિભાવ અમને મોકલવાનું બિલકુલ ચૂકતા નહીં. આ સાથે તમારા તમામે તમામ પ્રતિભાવો અમને મોકલવાનું ચૂકતા નહીં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

એક્ઝામની સિઝન આવે ત્યારે મને અખા ભગતનો એક છપ્પો એ અચૂક યાદ આવે. છ પદની આ કવિતા એટલે છપ્પો આજે એટલો જ રિલેવન્ટ છે. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. પાણી દેખી રે કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. તે તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત. સવાર તમે ઓફિસ જવા નીકળો ત્યારે અચાનક મંદિરમાં ભીડ જોવા મળે અને તમે સમજી જાઓ કે એક્ઝામ આવી, ભગવાનને વિનવણી કરવાની સિઝન આવી. નમસ્કાર, હું છું આરજે પ્રિયંકા અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલમપુર 90.4 FM. એક્ઝામના મહિનામાં જે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતા ભક્તિભાવના સરોવરો જે હોય ને એ જોઈને મને બહુ આશ્ચર્ય થાય. પરીક્ષા જાણે પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ બધાએ 3 ઇડિયટના પેલા સરમન જોશી જેવા થઈ જતા હોય. આખા વર્ષમાં ક્યારેય મંદિર ના ગયા હોય પણ માર્ચમાં તો જાય જ. આખા વર્ષના ભગવાનને ક્યારેય દિલથી યાદ ના કર્યા હોય અને કદાચ તહેવારના દિવસે ખાલી દર્શન કરવા ગયા હોય, પણ એક્ઝામનો ટાઈમ આવે એટલે સડનલી મંદિરોમાં ભીડ વધી જાય છે. 3 ઇડિયટમાં જેમ અનેક જાતના દોરા ધાગા બાંધીને પોતાના ડરથી દૂર ભાગતા શરમન જોશીને એક જ નામ જપ્યા કરે, હું ફેલ થઈ જઈશ, હું ફેલ થઈ જઈશ. બસ આ દોરા ધાગાનો જ સહારો એ સક્સેસફુલ બનવા માટે. આને પણ કહેવું કે બ્લાઇન્ડ બિલીફ.

સ્ત્રીઓને પુરુષ જેટલા જ અધિકાર આપવા જોઈએ. આ વાક્ય ખોટું છે. ખોટું એટલા માટે છે કારણ કે આ વાક્ય પુરુષને સંદર્ભમાં રાખીને કહેવાયું છે. સ્ત્રીને પુરુષ જેટલા અધિકાર આપવાની વાતમાં પુરુષને અપાયેલા અધિકારોનું જાણે પુરુષનો પ્રથમ હક હોય ને એવું લાગે. જેટલા પુરુષ છે એમને એટલા જ હક સ્ત્રીને પણ હોવા જોઈએ એવું કહીને મેન ફર્સ્ટ એન્ડ વુમન સેકન્ડ એવું સાબિત કરીએ છીએ, જે ખોટું છે. પુરુષને ધ્યાનમાં રાખીને સ્ત્રીના અધિકારની વાત તો ના જ હોય. હેલો, હું છું આરજે પ્રિયંકા એન્ડ યુ આર લિસનિંગ રેડિયો 90.4 FM. આ વાક્ય સાચું છે કે સ્ત્રી અને પુરુષ બંનેને સમાન અધિકાર છે. એક પ્રશ્ન મારા મનમાં કેટલા વર્ષોથી ઘૂંટાય છે. જેમ સ્ત્રીને મિસ અને મિસિસ એમ બે વર્ગમાં વહેંચવામાં આવે છે, એવી રીતે પુરુષને કેમ નહીં? સ્ત્રી પોતે મેરિડ કે અનમેરિડ તરીકે ઓળખાવી પડે તો પુરુષ કેમ નહીં? સ્ત્રીનો સૌથી સાચો મિત્ર કોણ? મારા એક સારા એવા ફ્રેન્ડ સાથે વાત થઈ ત્યારે એમણે કહ્યું કે સાયન્સ ઇઝ અ વુમન બેસ્ટ ફ્રેન્ડ. વિચારી જુઓ, વિજ્ઞાન શોધ કરી, વોશિંગ મશીનની ચોકડીમાં બેસીને ધોકાથી કપડાં ધોવાની ઝંઝટ ગઈ, સાયન્સે શોધ કર્યો વોટર પ્યોરિફાયર અને અથવા તો પાણી ખેંચવાની મોટર, સબમર્સિબલ પંપ જેનાથી પાણી ઉલેચીને ભરવાનો થાક ગયો, સાયન્સે શોધ્યો કુકિંગ ગેસ અને ચૂલો ગયો, સાયન્સે આપ્યું મિક્સચર ગ્રાઇન્ડર ઘરઘંટે રેફ્રિજરેટર, જે ખરા અર્થમાં વુમન એમ્પાવરમેન્ટ છે. એન્ડ ફોરગેટ કિચન ઇમ્પ્લિમેન્ટ્સ, રસોડીની વાત તો જવા દો, લેટ્સ ટોક અબાઉટ ધ સેનિટરી નેપકિન્સ, આ પણ સાયન્સની દેન છે. ટોક અબાઉટ કોન્ટ્રાસેપ્ટિવ્સ, બર્થ કંટ્રોલ પિલ્સ, એ પણ સાયન્સ છે. ટોક અબાઉટ બ્યુટી પ્રોડક્ટ્સ, એ પણ સાયન્સ છે. આજના જમાનામાં ઇન્ટરનેટ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને એક્સ, જેના પર એક સ્ત્રી સ્વતંત્ર અભિવ્યક્તિ કરે, એ પણ તો સાયન્સ છે. અ વુમન બેસ્ટ ફ્રેન્ડ ઇઝ અ સાયન્સ. બસ એક વાત.

0: વિજ્ઞાની દોસ્તી નિભાવતું નથી. ઇટ ડઝ નોટ સ્ટોપ રેપ. હજી સુધી રેપ અટકાવી શકવું એ વિજ્ઞાને નથી કર્યું. જે દિવસે સાયન્સ એવી શોધ કરી નાખશે કે રેપ એટલે કે બળાત્કાર અટકી જશે, એ દિવસે ખરા અર્થમાં વિજ્ઞાન દુનિયાની દરેક સ્ત્રીનો બેસ્ટ ફ્રેન્ડ સાબિત થશે. અને ખરા અર્થમાં એ દિવસે વુમન ડે સેલિબ્રેટ કરવામાં આવશે. છોકરી થઈને પણ આવી શરૂઆત ધરાવતું વાક્ય જ્યારે બોલાતું બંધ થઈ જશે ત્યારે જ તો વુમન એમ્પાવરમેન્ટ થશે.
1: શબ્દને અર્થની બહાર આવે.

જે પોતાની વાઇફને બર્થડે સરપ્રાઈઝ આપવાનું ડિસાઈડ કર્યું. એક કાર બુક કરાવી અને કારના ડીલરને કહ્યું, ગમે તે થાય ગમે એટલા પૈસા લઈ લેજો, પણ આજે મોડી રાત્રે લેમન યલો કલરની મારુતિ મારા ગેરેજમાં હોવી જોઈએ. લેમન યલો ઉમેશની વાઇફ નિર્વીનો ફેવરેટ કલર હતો અને ઉમેશ એને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. વહેલી સવારે ઉઠીને ઉમેશે નિર્વીને વિશ કર્યું, ડાર્લિંગ ચાલ તને સરપ્રાઈઝ આપું. ગેરેજમાં જઈને ઉમેશે લાઇટો ચાલુ કરી અને કારને જોતા જ બોલ્યો, ઓ નો, મેં તો એને લેમન યલો કહેલો અને આ ગ્રીન કલરની કાર મૂકી. તેણે તરત જ કાર ડીલરને ફોન કરીને ગુસ્સામાં ખખડાવી દીધો, તાત્કાલિક તમે આ ગાડીને અહીંથી લઈ જાઓ, સાંજ સુધી મારા ગેરેજમાં લેમન યલો કલરની ગાડી જોઈએ. ડીલરે તરત જ એનો ડ્રાઈવર મોકલી પાછી કાર મંગાવી. ઝીવ્યા કાર ડીલરને ત્યાં પહોંચી ડીલરને આશ્ચર્ય થયું, કાર તો ગ્રીન ન હતી પણ લેમન યલો કલરની હતી. કાર ડીલરને કંઈ સમજાયું નહીં. એ કાર લઈને જાતે ઉમેશના ઘેર ગયો. જેવા ગેરેજમાં પહોંચ્યા લાઇટ્સ ઓન થઈ. ઉમેશ તરત બોલ્યો, આ શું પાછી તમે આ ગાડી લઈને આવ્યા? કાર ડીલરને ભેદ સમજાઈ ગયો. એણે ફોડ પાડતા કહ્યું, સાહેબ તમારા ગેરેજમાં બ્લુ કલરની લાઇટ લગાવેલી છે, જ્યારે આ બ્લુ લાઇટ ઓન થાય છે ત્યારે તમને આ ગાડી ગ્રીન કલરની દેખાય છે, બાકી ઓરિજિનલી તો એ લેમન યલો જ છે. આ બેકગ્રાઉન્ડની લાઇટ્સની કમાલ છે. માણસનું પહેલી વખતનું બિહેવિયર પણ એના બીજા માટે બેકગ્રાઉન્ડ લાઇટ બની જાય છે. એકવાર સામેવાળી વ્યક્તિના મગજમાં તમારા બિહેવિયર રૂપી બેકગ્રાઉન્ડ લાઇટ ફિટ થઈ ગયેલી હોય ને, તો તમે ગમે એટલી વાર સામે આવી જાઓ, પહેલાંના મનમાં તમારા પ્રીવિયસ બિહેવિયરની બેકગ્રાઉન્ડ લાઇટ ચાલુ જ હશે. આપણી બેકગ્રાઉન્ડ લાઇટ આપણને જેવા દેખાડે એવા જ આપણા દુનિયાને દેખાઈએ. અહીં આ બધું જ પ્રોબ્લેમ્સનું મૂળ છે. તમે ગમે એટલા બદલાઈ ગયા હોય, તમારું ભૂતકાળ તમારી બેકગ્રાઉન્ડ લાઇટ બનીને બીજાના મનમાં પિક્ચર ક્રિએટ કરતા રહે. બેકગ્રાઉન્ડ લાઇટ એટલે તમારા પૂર્વગ્રહ. બને તો બેકગ્રાઉન્ડ લાઇટને ઓફ રાખજો અને હું મળું છું નાનકડા વિરામ બાદ.

મિત્રો કંઈક આવી વાત કરતા હતા. આમ તો મને એક જ વાર મળ્યો, પણ એને મળીને મને મજા ના આવી. બીજો કહે કે ત્યારે પેલો કહે કે ખબર નહીં, દેર ઇઝ નો રીઝન, પણ મજા ના આવે, કદાચ સારા વાઇબ્સ ના આવે. ઓ વાઇબ્સ એમ? આજે પહેલા છેલ્લે તું એને ક્યારે મળ્યો? આઈ થિંક 2 વર્ષ પહેલાં મળ્યો હોઈશ. ત્યારે પેલાએ કહ્યું, ઓનો 2 વર્ષમાં માણસ કેટલો બદલાઈ ગયો હોય. એક કામ કર, ફરી એને એક વાર મળ, એક ચાન્સ તો આપ. આ બે

સિચ્યુએશન હતું, તેમાં એક મિત્ર ચોક્કસ વ્યક્તિ સાથે કામ કરવું કે નહીં એ અંગે નિર્ણય લઈ રહ્યો હતો અને એ બીજો પોતાનો ઓપિનિયન આપી રહ્યો હતો. એણે કહ્યું કે દોસ્ત, ભલે આજે તને વ્યક્તિને મળીને મજા ના આવી, પણ યાદ રાખજે આજે તું એને મળ્યો છો ને, તો 2 વર્ષ પહેલાંના વ્યક્તિ જેવો નથી. માણસ રોજે રોજ બદલાય છે. જે વ્યક્તિ 6 મહિના પહેલાં નેગેટિવ લાગતી હોય એ 6 મહિના પછી પોઝિટિવ હોઈ શકે. જે વ્યક્તિ વર્ષો પહેલાં તમને કામચોર લાગતી હોય એ વ્યક્તિ થોડા ટાઈમ પછી ડેડિકેટેડ સ્વભાવની થઈ શકે. માણસનો બિહેવિયર બદલાતો રહે, એટિટ્યૂડ બદલાતો રહે, છતાં આપણે દરેકના મનમાં એક જૂની છાપ ઊભી કરીએ છીએ. જ્યારે જ્યારે એ વ્યક્તિ આપણી સામે આવે ત્યારે તરત જ પેલી જૂની છબી ઉપસી આવે. એ વ્યક્તિને દરેક બિહેવિયરને આપણા મનમાં જે છાપેલી હોય ને એને આપણે કમ્પેર કરવા. આપણે તો આવું ધાર્યું હોય અને આવું થાય, અહીંયા જ આપણી ભૂલ થાય છે. સતત જજમેન્ટલ રહેવાની ગરમીમાં લાઈફને અનપ્રેડિક્ટેબલનું બાષ્પીભવન થઈ જાય છે. માણસ તો ઘડિયાળના કાંટાની જેમ બદલાતો જ રહે છે, એવો ને એવો ક્યારેય નથી ઊભો રહેતો. એટલે જ ક્યારેક કોઈને એક ઝટકે નજરમાંથી ઉતારી ના પાડે, ક્યારેક કોઈને એક મુલાકાતમાં માથે ચડાવી પણ ન દેવા. દરેક માણસને તક આપ,

વિદ્યાર્થીએ તેના ટીચરને પૂછ્યું, મને બહુ ગુસ્સો આવે છે, મારું મગજ ફાટી જાય છે એવો ગુસ્સો આવે છે, હું શું કરું? ટીચરે કહ્યું, પેલા લીમડાના ઝાડ નીચે ઘણા બધા સૂકા પાંદડા પડ્યા છે, એ બધા ભેગા કર, એ સૂકા પાંદડા સાથે પંખીના પીંછા પણ પડ્યા છે, એ પણ ભેગા કર, પછી એ બધું ચાર રસ્તા ઉપર મૂક્યા. વિદ્યાર્થી કહ્યો, ટીચરે કહ્યું એમ કર્યું, સૂકા પાંદડા અને પંખીના પીંછા ભેગા કર્યા, રસ્તા ઉપર મૂકી આવ્યા. વિદ્યાર્થી પાછો આવ્યો, ટીચરે કહ્યું, હવે એક કામ કર, પાછો જા, બધા પાંદડા અને પીંછા મારી પાસે લઈ આવ, પણ એક પાન કે પીંછો છૂટવું ન જોઈએ. વિદ્યાર્થી પાછો ગયો, પાંદડા અને પીંછાનો ઢગલો તો ચાર રસ્તા ઉપર મૂક્યો હતો, એટલે અડધાથી વધુ પીંછા હવામાં ઉડી ગયા અને રસ્તા પર પાંદડા પણ વીખે. ટીચરે વિદ્યાર્થીને કહ્યું, જો ગુસ્સામાં આવું જ થાય, આપણા વિચારો આપણા હાથમાં ના રહે અને શબ્દોનાથી જ નીકળી જાય, પછી ઈચ્છે તો પણ શબ્દો હાથમાં ન આવે, એક વખત જે બોલાઈ ગયું એ બોલાઈ ગયું અને હવામાં વહેતું થઈ ગયું એ પાછું નહીં આવે. હા, ભૂલ કર્યા પછી જઈને માફી માંગી શકાય એ આપણો માનવ સ્વભાવ છે, પણ એકવાર હર્ટ થઈ ગયા પછી તમે એને મનાવવા ગમે તે કરો, એના મનમાં ખટકતું રહેવાનું. જ્યારે જ્યારે આપણે કોઈને કંઈક ખરાબ બોલતા હોઈએ ને, ત્યારે સરવાળે આપણે વધારે હર્ટ થતા હોય, પછી પોતાને દુઃખ દેવાનો અર્થ શું? ગુસ્સામાં માણસ વિવેક ખોઈ બેસે છે, ઉકળતા પાણીમાં જેમ પોતાનું પ્રતિબિંબ ન જોઈ શકાય ને, એમ ગુસ્સામાં માણસ વાસ્તવિકતા પણ નથી જોઈ શકતો. એટલા માટે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે શક્ય એટલું ચૂપ રહેવું, જ્યારે સમયને વીતી જવા, પોતે જે જગ્યાએ ગુસ્સો આવ્યો છે એ જગ્યાને થોડી વાર માટે છોડી દો, મન શાંત થાય પછી સ્વસ્થ ચિત્તે વિચાર કરો, વાળી શકાય એવા ગુસ્સાને ઘરે લાવો, બાકી પસ્તાવો એ ગુસ્સાનો આંગણિયાત છે.

સ્ટીકર વાળી નારંગી જોઈ છે? હવે તો લેબલ નો જમાનો આવી ગયો છે. ગઈકાલે મારા હાથમાં સ્ટીકર વાળી નારંગી આવેલી. આજકાલના ફ્રૂટ્સ પર ફેન્સી સ્ટીકર લગાવેલા હોય છે, આમાં ઘણા લોકો એને અટ્રેક્ટ થઈને જાણે ખરીદતા હોય છે. સ્ટીકર વાળા એપલ, બનાના, ઓરેન્જીસ, એની ઉપર લખેલું હોય છે ઇમ્પોર્ટેડ. એ વાંચીને લોકોને મજા પડી જાય, આહા દેટ્સ વેરી ફાઇન ફ્રૂટ્સ. ભલે પછી એ કોઈ દેશી નારંગી હોય અને એની ઉપર વિદેશી સ્ટીકર લગાડેલું હોય, પણ સ્ટીકર એટલે સ્ટીકર, સ્ટીકર કા ભાવ બોલતા હે. તો ગઈકાલે મારા હાથમાં એક નારંગી આવેલી, એની ઉપર સ્ટીકર તો હતું, પણ એ સ્ટીકર લખેલું હતું ઇમ્પોર્ટેડ એપલ, ફળ હતું ઓરેન્જ, અને એની ઉપર લખેલું હતું બેસ્ટ ક્વોલિટી ગાર્ડન ફ્રેશ ઇમ્પોર્ટેડ એપલ. મૂળ સફરજન પર લગાવવાનું સ્ટીકર ભૂલમાં ઓરેન્જ પર લાગી ગયું હશે. પેલા શાકભાજીવાળા ભાઈએ કોઈ માણસને બેસાડી દીધો હશે અને એને આ ભૂલ કરી હશે. આપણામાંથી મોટાભાગના લોકો આ સ્ટીકર લગાવેલા હોય ને એ જોઈને એની પ્રોડક્ટની ક્વોલિટી સારી જ છે એ માની લે છે. પણ દેખાવે પે મત જાઓ, આપણી અકલ લગાવો. સ્ટીકર લગાવવાથી કંઈ સાદો પથ્થર સાલિગ્રામ નથી બની જવાનો. આપણે બધા માણસો પણ સ્ટીકરવાળી નારંગી જેવા જ છીએ ને. આપણી પર લેબલ લાગેલું છે જે કદાચ મિસલીડિંગ હોઈ શકે, કારણ કે લેબલમાં તો લખેલું હોય કંઈક અને અંદરથી નીકળે કંઈક. આ લેબલ કંઈ પણ હોઈ શકે, એજ્યુકેશનલ ડિગ્રીનું લેબલ, સોશિયલ સ્ટેટસનું લેબલ, સંબંધોના લેબલ, કે પછી બીજા તમારા વિશે શું વિચારે છે એનું લેબલ. કહે છે ને કે નેવર જજ અ બુક બાય ઇટ્સ કવર. આજે હું શીખી છું નેવર બાય ફ્રૂટ્સ બાય ઇટ્સ સ્ટીકર. રૂપ, રંગ, દેખાવ, સ્ટેટસ પરથી માણસનું આકલન ન કરવું. તમે એ નથી જે લોકો તમને જોવા ઈચ્છે છે, તમે એ છો જે તમારી જાત તમને જોવાય.

કાજલે એના પપ્પાની મરજી વિરુદ્ધ મેરેજ કરે. એ નાની હતી ત્યારથી જ એની એવી ઈચ્છા હતી કે મારે અમેરિકા જવું, હું મેરેજ કરીશ તો એનઆરઆઈ છોકરા સાથે જ કરીશ. કાજલના પપ્પા પણ કાજલ ઉપર ગયેલા. એમની જીદ હતી કે મેરેજ તો ગુજરાતમાં જ થવા જોઈએ, ગુજરાતના જ છોકરા સાથે થવા જોઈએ, ગુજરાતથી બહાર નથી જવાનું. આખરે કાજલની જીદ જીતી ગઈ. એણે એનઆરઆઈ છોકરા સાથે મેરેજ કર્યા. હવે એ વાતને 8 વર્ષ થઈ ગયા, પણ કાજલને નથી એના પપ્પા બોલાવતા, નથી એની મમ્મી બોલાવતા. જાણે પારકી થઈ ગઈ એકની એક દીકરી, માત્ર એના એક નિર્ણયના કારણે મા બાપ માટે એક પળમાં પારકી થઈ. હવે વાત આશુતોષની કરીએ. આશુતોષ ટી શર્ટ પહેરવા ગમે, પણ ટાઈટ જીન્સ જરાય ન ગમે. એની વાઈફ નિધિ નોર્થ ઇન્ડિયન ગર્લ, તેણે આશુતોષના ઢીલા ઢીલા જીન્સ ના ગમે, કોથળા જેવા લાગે. નિધિની જીદ કે આશુતોષ પ્રોપર ફિટિંગવાળા જીન્સ પહેરે. અઠવાડિયાથી બંને એકબીજા સાથે બોલ, કારણ કે લાસ્ટ સેટરડે બંને જણા માત્ર આ મુદ્દે બહુ મોટો ઝઘડો કરીને રિસાઈને બેસી ગયા છે. બીજા મી મિત્રોનો કિસ્સો કહો, એમની વચ્ચે પણ ઝઘડો થયો છે. કરણ અને શાંતનો, બંને એક જ ઓફિસમાં કામ કરે છે, બંને બેસ્ટ ફ્રેન્ડ છે, પણ કોઈ એક બાબતને લઈને એમની વચ્ચે જબરજસ્ત ઝઘડો થઈ ગયો. બંનેના ઓપિનિયન અલગ હતા, બંને જણ વચ્ચે આર્ગ્યુમેન્ટ થઈ, 2 દિવસ ઓફિસમાં કોલ્ડ વોર ચાલી, વોટ્સઅપમાં પણ અનફ્રેન્ડ થઈ ગયા. હવે જોવાનું એ છે કે આજે જ્યારે બંને મળે ત્યારે પહેલું ગુડ મોર્નિંગ કોણ કહેશે. વાત એ છે આ બધી વાર્તાઓમાં કે આપણે એવું માની લઈએ છીએ કે જીદ્દી માણસ એ હોય છે જે પોતાનો અભિપ્રાય પકડી રાખે, પરંતુ હકીકતમાં તો અભિપ્રાય એ માણસને પકડી રાખે છે. માણસ મનમાં ઓપિનિયન નથી બાંધતો, ઓપિનિયન એ માણસને બાંધે.

મેં એક પ્રશ્નપત્ર બનાવ્યું છે, એક એવી એક્ઝામનું પેપર જેના જવાબ તમારે મનોમન આપવાના છે. જરૂર નથી કે અત્યારે જવાબ મળે, જવાબ મળે ત્યારે માર્ક્સ એ તમારે જાતે જ આપવાના. સૌથી પહેલો સવાલ, શું તમારે લાઈફમાં જે કરવું છે એ કરવાનો પૂરતો ટાઈમ છે તમારી પાસે? બીજો સવાલ, શું કામ આપણે રોજ કામ પર જતી વખતે તમને કામ પર જવાનો ઉત્સાહ હોય છે કે નહીં? ત્રીજો સવાલ, શું તમે ટાઈમસર જમો છો? શું તમારું જમવામાં ધ્યાન હોય છે કે પછી તમે જમવા ખાતર જમો છો? ચોથો, ડુ યુ સ્લીપ વેલ, મતલબ તમને સારી ઊંઘ આવે છે? રજાના દિવસે તમને કામ કરવામાં વિચારો આવે છે કે ખરેખર તમે રજા ભોગવો છો? તમે વર્ષમાં એકવાર લાંબી રજા પર જાઓ છો કે નહીં? તમારું લાંબામાં લાંબું વેકેશન કેટલા દિવસનું વીતેલું? તમે ડિફિકલ્ટ સિચ્યુએશનમાં આવો ત્યારે ડરી જાઓ છો કે એને ચેલેન્જ તરીકે સ્વીકારો છો? અને છેલ્લે, તમે નિરાંતનો શ્વાસ ક્યારે ભરેલો? ક્યારે તમને એવું લાગેલું કે લાઈફ ઇઝ વેરી બ્યુટિફુલ? અને ધ લાસ્ટ ક્વેશ્ચન, તમે ફોનને કેટલો સમય આપો છો અને તમારી જાતને આ ક્વેશ્ચનના આન્સર્સ અને માર્કશીટ પણ જાણે આપણે જાતે જ મૂકવાના છે. દેટ વિલ ડિસાઇડ યોર ક્વોલિટી ઓફ લાઈફ. તમે જેટલા ટકા આપશો એટલી તમારી જાતને તમે તમારા જીવનની ગુણવત્તાને ડિસાઇડ કરશો. આમાં ક્યાંય એવો સવાલ નથી પૂછાય કે તમે કેટલા પૈસા કમાવો છો અને તમારા સમાજમાં પ્રસિદ્ધિ કેટલી છે. જેમ પથારીમાં પડતા વેત ઊંઘી જાઓ છો અને જાગે ત્યારે મોબાઈલ પર સીધો હાથ ન જાય ને, ત્યારે એ માણસને ડૉક્ટરની જરૂર કદી ન પડે. હું મળીશ તમને આવતી વખતે. ક્યાંય જતા નહીં, તમે સાંભળતા રહો રેડિયો પાલનપુર. ધ સાર્જ પ્રિયંકા ઓન રેડિયો 90.4 FM. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આ મારો નાનો ભાઈ છે ને, જબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હો ભાઈ, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: બાલવાણી, બાળકોની વાતો, બાળકોની વિગતો, બાળકોને લગતું માર્ગદર્શન, હોય વાત બાળકોને કેળવવાની કે બાળકો સુધી પહોંચવાની, મારું તમારું અને આપણા સૌનું કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પાલનપુર હવે એક કદમ આગળ. સમગ્ર દેશની એકમાત્ર ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર અને કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પાલનપુર દ્વારા ભારતના ભાવિ ઘડવૈયાઓના ઘડતર માટે એક આગવી પહેલ. બાલવાણી, વાર્તાઓ, ગીતો, જરૂરી માહિતી અને માર્ગદર્શન, આ બધું જ ભારતના ભવિષ્ય માટે ખાસ તજજ્ઞો, બાળ સાહિત્યકારો અને સર્જકો સાથે બાળક માટે સીધો સંવાદ. તો સાંભળવાનું ભૂલતા નહીં બાલવાણી રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: નમસ્કાર મિત્રો, આજે આપણે બાળકો અને દવાઓ વિશે ચર્ચા કરીશું. હું છું ડોક્ટર ચિરાગ જેતપરિયા, ઓમ બાળકો અને ચામડીની હોસ્પિટલ મોરબી. આપણી સાથે છે બાળકોના ડોક્ટર સંદીપ મોરી, માસૂમ હોસ્પિટલ મોરબી.
2: હવે સાહેબ, આપણે કઈ કઈ બીમારી હોય બાળકને, લાંબા ગાળાની બીમારી હોય તો આપણે દવા લખાવતા પેલા ડોક્ટરને જાણ કરવી જોઈએ, જેથી ડોક્ટર આપણને અમુક દવા એવોઈડ કરે, અમુક દવા ના લખે.
1: બાળકને કોઈ લાંબા સમયની કે કાયમી કે આનુવંશિક બીમારી હોય તો ડોક્ટરને બતાવતા પેલા જાણ કરવી જોઈએ, જેમ કે લીવરના રોગો, કિડનીના રોગો, જે સિક્સ પીડી ડેફિશિયન્સી, કોઈ દવાની એલર્જી હોય તો ડોક્ટરને બતાવવા જઈએ ત્યારે તરત જ પેલા જાણ કરવી જોઈએ. દવાઓનું રિએક્શન ક્યારે આવે છે અને રિએક્શન આવે ત્યારે કેવી રીતે ખવું પડે અને ત્યારે શું કરવું જોઈએ.
2: આપણે રૂટિન બધા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં જોઈએ છીએ કે બધામાં નીચે લગભગ લખેલું જ હોય છે કે દવાનું રિએક્શન આવવું એ દર્દીની તાસીર ઉપર આધાર રાખે છે. એટલે દર્દીને અમુક દવાઓ માફક ના આવતું હોય, એની બોડી એને એડેપ્ટ ના કરી શકે અને એની બોડી એ દવાને પ્રતિકાર કરે, ત્યારે દવાના રિએક્શન આવતા હોય છે. એ અમુક દવાઓમાં કોમન હોય છે, જનરલી એટલું બધું કોમન બી નથી. દરેક ડોક્ટરને વર્ષે 4-5 વાર આવા રિએક્શન જોવા મળતા હોય છે. એટલે 2-3 મહિને એવરેજ એકાદ દવાઓમાં કોઈ વાર ઇન્જેક્શનમાં રિએક્શન આવતા જોવા મળે છે. બીજું કે અમુક દવાઓ કોમન છે કે જેમાં રિએક્શન આવવું એ સામાન્ય છે, ભલે એમાં 1000-1 આવતા હોય. પણ પેનિસિલિન ગ્રુપની દવા છે કે જે એમોક્સિસિલિન છે, તો એમાં ઘણીવાર ચાંઠા થાય, ખંજવાળ આવે એવા રિએક્શન આવી શકે. બીજી દવા છે કે જે તાવની દવા છે, જેને નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ કહેવાય, તો આમાં પણ રિએક્શન આવી શકે, જેમાં પેરાસિટામોલ, આઇબુપ્રોફેન, મેફેનેમિક એસિડ આ બધામાં પણ રિએક્શન આવતા હોય છે. અને બીજી કોઈ પણ દવામાં રિએક્શન આવવાની શક્યતા હોય છે, પણ એ ઘણીવાર કોઈમાં લાખે એકવાર, કોઈમાં કરોડે એકવાર એવી શક્યતાઓ રહેલી જ હોય છે, જે દર્દીની તાસીર ઉપર વધારે આધાર રાખે છે. હવે ત્રીજું કે રિએક્શન ક્યારે ગણવું. હવે દવાનું રિએક્શન આવે તો દવા પાયા પછી એના પહેલા ડોઝમાં જ જનરલી આવી જાય. પહેલો ડોઝ આપ્યા પછી 1 કે 2 કલાકમાં, વધીને 4 કલાકમાં ચામડી ઉપર ચાંઠા થાય, ખંજવાળ આવે, હોઠ ઉપર, આંખ ઉપર સોજા ચડી જાય, તો આ રિએક્શન ગણવું એ વધારે હિતાવહ છે અને તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી, ફરીથી જ ડોક્ટર પાસે જવું.

0: રિએક્શનની દવા કરવી અને દવાઓ આ દવા બંધ કરીને બીજી દવા ચેન્જ કરવી જરૂરી હોય છે, અને ભવિષ્યમાં પણ આ દવા બને ત્યાં સુધી એવોઇડ જ કરવી જોઈએ. હવે ઘણીવાર એવું થાય કે 3-4 દિવસ દવા લીધી અને પછી ચાંઠા નીકળ્યા, પછી ખંજવાળ આવે, તો એ ખરેખર દવાનું રિએક્શન હોતું નથી. એ ઘણીવાર બાળકોમાં થતો ઓખો એટલે કે મીજલ્સ, ઓડી અથવા ઓડી જેવા બીજા કોઈ વાયરસના ઇન્ફેક્શન હોય છે, અને બીજું કોઈ વાર ડેન્ગ્યુ થયું હોય, અને કોઈ વાર એવા બીજા રેસિસ કે કોઈ ખાધું પીધું એના ચાંઠા પણ હોઈ શકે છે. ચોથું, ઘણીવાર એવી માન્યતા હોય કે ખોટી દવા આપી એટલે રિએક્શન આવ્યું, વધારે ડોઝ આપ્યો એટલે રિએક્શન આવ્યું, પણ હકીકતમાં એવું હોતું નથી. એ દવા અને રિએક્શન આખું અલગ જ છે. હવે કોઈ બીમારી આ નથી અને એની દવા આપી દીધી તો પણ એને રિએક્શન હારે કોઈ લેવા દેવાનું. પછી રિએક્શન આવવું એ ઘણીવાર આપણે કંઈ ખાધું પીધું હોય, આપણે રૂટીન ના ખાતા હોય એવી કોઈ ચટણી અથવા કોઈ નોનવેજ ફૂડ ખાધું હોય તો એમાં પણ રિએક્શન આવવાની શક્યતા હોય છે, અને કોઈક વાર મધમાખી કે કોઈ ઇન્સેક્ટ બાઇટ થાય ત્યારે પણ આવી રીતે થોડી વારમાં 15 મિનિટ, 1/2 કલાક, 2 કલાકમાં આવી રીતે આંખો ઉપર સોજા આવવા, ખંજવાડ આવી, શરીર ઉપર ચાંઠા નીકળવા, એવું રિએક્શન સામાન્ય રીતે થતા હોય છે. દવાઓમાં જે રિએક્શન આવે છે, જે ટેબ્લેટ હોય છે, જે મોઢેથી લેવાની હોય છે, એ ધીમે ધીમે 1 કલાક, 2 કલાક, 4 કલાક એવી રીતે ધીમે ધીમે આવે છે. પણ જો ઇન્જેક્શન આપ્યું હોય અને રિએક્શન આવે તો એ જનરલી 5 મિનિટમાં પણ આવી શકે, 15 મિનિટમાં પણ આવી શકે, અને 3-4 કલાકમાં પણ આવી શકે. પણ ઇન્જેક્શનનું રિએક્શન દવાના રિએક્શન કરતાં બહુ ફાસ્ટ હોય છે, એટલે જ્યારે કોઈ પણ વાર પહેલું ઇન્જેક્શન જ્યારે લેવાનું થાય ત્યારે દરેક ઇન્જેક્શન આપી અને હોસ્પિટલમાં 15 મિનિટથી 1/2 કલાક બેસવું એ ખૂબ જ જરૂરી હોય છે. તો જો રિએક્શન આવે તો સમયસર પકડાઈ જાય, સમયસર સારવાર થાય, દર્દી હેરાન નથી થવું પડતું અને મોટું જોખમ ટળી જાય છે.
1: હવે આપણે ઘણી વખત અમુક વાર માતા પિતાથી ભૂલથી ખોટી દવા અપાઈ જતી હોય છે તો ત્યારે શું કરવું જોઈએ?
0: ઘણી વાર કોઈ પણ ઘરે પડેલી દવાઓ હોય અને રેગ્યુલર ડોઝમાં ખોટી દવા એક વાર કે બે વાર અપાઈ જાય તો એમાં કાંઈ નુકસાન થતું નથી, બરાબર. બીજા બાળકની દવા પડેલી હોય પણ એના રેગ્યુલર ડોઝ પ્રમાણે આપી હોય તોય કાંઈ થતું નથી. અને હોસ્પિટલેથી કોઈ વાર એક બીમારી હોય અને ઘણી વાર બીજી દવા ચાલતી હોય ને બીજી દવા અપાઈ ગઈ હોય તો પણ એમાં ખોટી દવાઓ રેગ્યુલર ડોઝમાં કોઈ દવાઓ કોઈ નુકસાન કરતી નથી. ઘણી વાર કોઈ વાર આપણને ટીબી થયો હોય, ટીબીનું નિદાન બહુ જ અટપટું છે, જે ટીબીના ડોક્ટર પોતે હોય છે એના માટે એને જો ટીબી થાય ને તો એને પણ ઘણીવાર ટીબી નિદાન કરવામાં 3 મહિના, 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ નીકળી જાય ત્યારે ટીબી પકડાય, એટલું અઘરું હોય છે. તો કોઈ સંજોગોમાં ટીબીની દવા પણ 6 મહિના કોઈ ખોટે ખોટી પીધેલી હોય છે ને તોય પણ એનું કોઈ સિગ્નિફિકન્ટ નુકસાન થતું નથી. એટલે ખોટી દવાઓ અપાઈ ગઈ, રેગ્યુલર ડોઝમાં આપણી ડોક્ટરે લખેલી છે, આજે એન્ટીબાયોટિક લખી છે અને 2 દિવસ પછી ખબર પડે કે ડેન્ગ્યુ છે તો એમાં કોઈ નુકસાન થવાનું નથી. એટલે એ રેગ્યુલર રૂટીન ડોઝમાં એ દવા આપતી દવા આપી શકાય, આપી હોય તો કોઈ નુકસાન થવાનું નથી. ઘણીવાર આપણને એવું લાગે કે આ ચાંઠા થયા છે મોઢામાં તો દવાને લીધે થાય છે, પણ અત્યારે વાયરલ ઇન્ફેક્શન બહુ કોમન છે. ચાંઠા જનરલી કોઈ દવાથી નથી થતા મોઢામાં, એ મોટે ભાગે વાયરલ ઇન્ફેક્શનથી અથવા તો અમુક વિટામિનની ડેફિશિયન્સીથી થતા હોય છે. અને ખોટી દવાથી કોઈ રિએક્શન આવું એવું તો બિલકુલ જરૂરી નથી.
1: ધારો કે ડોક્ટરે એમોક્સિસિલિન સિરપ આપેલી છે, તેનો ડોઝ 80 ml છે અને ભૂલથી માતા પિતાથી 80 ml સિરપને બદલે ડ્રોપ અપાઈ જાય છે તો શું કરવું?
0: જો દવાઓ તો બંને એક છે પણ કોન્સન્ટ્રેશન ફરી જાય છે. હવે જે સિરપમાં 5 ml હોય એ રૂટીન બીજા ડ્રોપ્સમાં જે હોય છે એ કોન્સન્ટ્રેશન 1 ml હોય છે, એટલે સિરપ કરતાં ડ્રોપ્સમાં કોન્સન્ટ્રેશન 5 ગણું હોય છે, કોઈમાં 10 ગણું હોય છે અને કોઈમાં સેમ પણ હોય છે. એટલે એના કોન્સન્ટ્રેશન હોય અને એમોક્સિસિલિન જવા દેવી જેવી દવાઓ આપી હોય તો એમાં મોટે ભાગે કાંઈ નહીં થાય, બહુ બહુ તો 2-3 વાર લૂઝ સ્ટૂલ કરશે, ડાયરિયા થશે ને પછી કાંઈ નહીં થાય. પણ જો એની જગ્યાએ ઉધરસની કે શરદીની દવા આપી હોય તો એ આપણી ઓટોનોમિક નર્વસ સિસ્ટમને થોડુંક સ્ટિમ્યુલેટ કરશે, થોડુંક ફ્લશિંગ થશે, થોડા ધબકારા વધશે. તો એ એવા સંજોગોમાં હોસ્પિટલે આવી અને 6 કલાક, 12 કલાક ઓબ્ઝર્વેશનમાં રહેવું જરૂરી હોય છે.
1: ઘણી વખત બાળક રમત રમતમાં ભૂલથી દાદા દાદીની બીપી કે ડાયાબિટીસની દવા પી જતું હોય છે તો ત્યારે શું કરવું જોઈએ?
0: અમુક બાળકો દવા પીવામાં બહુ ધાંધિયા કરે, જ્યારે અમુક બાળકો ઓછા હોય છે પણ દવા જ્યાંથી જડે ત્યાંથી મોઢામાં ટીકડી હોય કે સિરપ હોય કે ફટ કરતા ગટગટાઈ જાય, તો એવા સંજોગોમાં દાદા દાદીની જે દવા ચાલતી હોય બચાવથી દૂર રાખવી. હવે કોઈ વાર પી ગયું છે બીપીની કે ડાયાબિટીસની દવા છે તો જો બીપીની દવા પી ગયું હોય તો એમાં થોડું બીપી ઘટી જાય.

0: આવવાના ચાન્સ રહે, તરત હોસ્પિટલે આવવાનું અને કોઈને 6 કલાક 12 કલાક અને એવરેજ 24 કલાક જેવું ઓબ્ઝર્વેશનમાં રાખવું પડે કે બીપી નથી ઘટી જતું અને ફ્રિકવન્ટલી બીપી મોનિટરિંગ કરવું પડે. જરૂર પડે બીપી ઘટે તો બીપીના ઇન્જેક્શન કે બાટલા ચડાવવો પડે એવી શક્યતા હોય છે. હવે જો ડાયાબિટીસની દવા પી જાય તો એમાં શુગર ઘટી જવાની શક્યતા હોય છે, તો આપણે એને ગ્લુકોઝનું પાણી કે ખવડાવવા પીવડાવવાનું વધારે જોર રાખવું પડે છે, પણ એને પણ 24 કલાક એવરેજ ઓબ્ઝર્વેશનમાં રાખવું જોઈએ અને જરૂર પડે તો ઇન્જેક્શન બાટલા પણ કરવા પડે શુગર વધારે ઘટી જાય તો. હવે જે એન્ટીબાયોટિકના ઇન્જેક્શન હોય છે એના જનરલી કોર્સ હોય છે કે બાળક જ્યાં સુધી સારું થાય 48 કલાક લગભગ એસિમ્પ્ટોમેટિક થઈ જાય એને બધા ચિહ્નો બીમારીના જતા રહે ત્યાં સુધી ઇન્જેક્શન આપતા હોય છે, અને બાકીનો કોર્સ હોય એ ગોળીથી પૂરો કરવાનો હોય છે કે સિરપથી પૂરો કરવાનો હોય છે. ટોટલ એન્ટીબાયોટિકના એવરેજ 5 થી 10 દિવસની વચ્ચે કોર્સ પૂરો કરવો જરૂરી હોય છે.
1: કઈ બીમારીમાં એક જ ઇન્જેક્શન આપવામાં આવતું હોય છે?
0: અમુક બીમારી હોય કે 7-8 ઉલટી થઈ પણ બચ્ચું રમે છે અને ડિહાઇડ્રેશન નથી પણ મોઢેથી દવા કોઈ રહેતી નથી, તો એવા સંજોગોમાં એક ઓન્ડાન્સેટ્રોન ઇન્જેક્શન આપી શકાય. બીજું, કોઈ મધમાખી કરડી હોય કે સિરહ નીકળું હોય અને વધારે પડતી ખંજવાળ આવતી હોય તો અને સોજા ચડ્યા હોય તો પણ એકાદ ઇન્જેક્શન અને પાછળથી ગોળી કરે તો ચાલી જાય. અને એક બીમારી છે કે જેમાં ગળામાં સોજો આવે, સ્વરપેટીમાં સોજો આવે, તો એ બીમારીમાં તમારે એક સ્ટીરોઇડનું ડેક્ઝોના નામનું ઇન્જેક્શન આપવાનું હોય છે, જે એક જ ઇન્જેક્શનથી કામ ચાલી જતું હોય છે.
1: એન્ટીબાયોટિકના ઇન્જેક્શન લાંબા સમય સુધી આપવા પડે તેવી બીમારીઓ કઈ કઈ છે?
0: એન્ટીબાયોટિકને ઇન્જેક્શન લાંબા સમય સુધી આપવા પડે એમાં જે બીમારીઓ છે, એક છે મગજનો તાવ, જેને મેનિન્જાઇટિસ કહીએ છીએ, જેને મગજમાં રસી કહીએ છીએ. બીજું, કોઈ વાર હાડકામાં રસી થાય, કોઈ વાર સાંધામાં રસી થાય, કોઈ વાર પેટની અંદર ક્યાંય ગુમડું થાય, લીવરની અંદર ગુમડું થાય. આવી જે બીમારીઓ છે એમાં લાંબા સમય સુધી ઇન્જેક્શન કોઈમાં 14 દિવસ કોઈમાં 21 દિવસ જેવા આપવાના હોતા હોય છે. ટાઇફોઇડ જેવી બીમારીમાં 7-8 દિવસ કે 14 દિવસ સુધી પણ ઇન્જેક્શન આપવા પડે છે કોઈ કોઈ વાર. અને જો ન્યુમોનિયા બહુ સિવિયર હોય, ભરાણી ખૂબ સિવિયર હોય, વધારે પડતી હોય અને પડખામાં રસી ભરાણું હોય, આવા સંજોગોમાં પણ 10 થી 14 દિવસ કે 21 દિવસ સુધી ઇન્જેક્ટેબલ એન્ટીબાયોટિક્સ આપવા પડતા હોય છે.
1: વિટામિન્સ વિશે તમારો શું અભિપ્રાય છે?
0: વિટામિન્સમાં બાળક જન્મે ત્યારે એક વિટામિન કેનું ઇન્જેક્શન આપવાનું હોય છે, જે ધાવણમાં ઓછું હોય છે એટલે ફરજિયાત બધાને સરકારી અને પ્રાઇવેટ બધા સેટઅપમાં આપતા જ હોય છે. બીજું, એક વિટામિન ડીના ડ્રોપ્સ હોય છે જે 5-7 દિવસ પછી ચાલુ કરતા હોય અને પહેલા વર્ષમાં ડેફિશિયન્સી ના થાય એના માટે બધા જ બાળકોને આપવાનું હોતું હોય છે. ત્રીજું, આ વિટામિન ડી રોજ 400-400 ઇન્ટરનેશનલ યુનિટ આપવાના હોય છે ડેઈલી. અને હવે જે મળે છે બીજા, જે દાંતની મમરી માણસો કહે છે, જેનું એક 5 ml સિરપ પણ આવે છે, અમુક ટેબ્લેટ ફોર્મમાં પણ આવે છે, એને દાંત હારે કોઈ સંબંધ હોતું નથી, એમાં 60,000 ઇન્ટરનેશનલ યુનિટ આવે છે. એટલે એ જ્યારે વિટામિન ડીની ડેફિશિયન્સી હોય ત્યારે તમે 15-15 દિવસે એના 4 ડોઝ આપી શકો છો. અને કોઈ વાર તમને ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે તો 15 દિવસે મહિને દિવસે એવી રીતે હોય છે, સડન 3 દિવસ એવી રીતે ક્યારેય કરવા નથી, કારણ કે આ વિટામિન બોડીમાં સ્ટોર થાય છે, લીવરમાં સ્ટોર થાય છે, અને જો એનું લેવલ અમુક લેવલથી વધારે વધી જાય તો નુકસાન પણ કરી શકે છે. બીજું, જે વિટામિન એ છે, વિટામિન એ સરકાર દ્વારા 6 મહિનાથી 6 વર્ષની વચ્ચેના બાળકોને દર 6-6 મહિને 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવામાં આવે છે. મોતીના દાણા જેવી એક ગોળી પણ આવે છે અને એક ચમચી પાય છે, જે ખાસ કરીને વેક્સિનેશન કરવા ગયા હોય ત્યારે પ્રિફરેબલી આપતા હોય છે, જે ખાસ કરીને લોઅર સોશિયો ઇકોનોમિકલ ક્લાસ હોય છે એને જરૂરી હોય છે, જે રૂટીન વેલ ટુ ડુ ફેમિલીના બાળકો છે અને જેનો સમતોલ આહાર છે એને ના આપો તો ચાલે, પણ આપો તો વધારે સારું, ના આપો તો પણ ચાલે. હવે છે આયરન, એટલે લોહ તત્વ, એ સૌથી અગત્યનું વિટામિન છે અને લગભગ 3 માંથી 1 બાળક અને 3 માંથી 1 સ્ત્રી આ હિમોગ્લોબિન એનું ઓછું જ હોય છે અને એ આયરન ડેફિશિયન્ટ હોય જ છે. ઘણીવાર 2 માંથી 1 બાળક એટલે લગભગ 50% બાળકો એનિમિક હોય છે, એટલે આયરન લેવું ખૂબ જ જરૂરી છે. એનો 2-3 મહિનાનો કોર્સ હોય છે, નહીં કે 2-3 દિવસ, નહીં કે 2-3 અઠવાડિયા. અને આ આયરન છે એ પ્રોફાઇલેક્ટિકલી જેને એનિમિયા નથી એને પણ આપી શકાય છે, તો સરકાર આ આયરન 6 મહિના પછી ઘણીવાર બાળકોને અઠવાડિયામાં 2 વાર એવી રીતે પણ આપે છે, જેનાથી સંડાસ કાળું આવે, કઠણ આવે, દાજી બોટ કાળા થતા હોય છે, પણ આ દવા આપો ત્યાં સુધી. આ પ્રિવેન્શન માટે હોય છે. અને બને તો આ આયરનની દવા છે એ ભૂખ્યા પેટે લેવાની, પછી અડધો કલાક કે 45 મિનિટ પછી જમવાનું આપવાનું।

0: હવે બાળક આયરનની દવા નથી પીતું, ઉલટી કરી નાખે છે, તો બંધ નથી કરવાની. બે દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ ટ્રાય કરો એટલે ધીમે ધીમે રિટેન કરશે જ. છતાંય રિટેન ના કરે તો મોલિક્યુલ બદલો, આયરનનું ફોર્મ્યુલેશન બદલો. અને છતાંય ઉલટી કરે તો ઘણીવાર જમ્યા પછી બે કલાકે પણ પાઈ શકાય છે. પણ આ આયરન દેવું ખૂબ જ જરૂરી હોય છે. હવે જે વિટામિન છે B12 અને ફોલિક એસિડ, જે ડેફિશિયન્સી કોમનલી વેજીટેરિયન ફૂડવાળા હોય વ્યક્તિઓ એમાં જોવા મળે છે, તો એ ઘણીવાર મહિને મહિને B12ની ગોળી આપી શકાય છે. અને ખાસ કરીને જ્યારે મોઢામાં ચાંદા પડે ત્યારે B12 ફોલિક એસિડની સિરપ કે ગોળી આપી શકાય છે. પણ સિરપ કરતાં ગોળીઓમાં એનું કોન્સન્ટ્રેશન ઘણું વધારે હોય છે, તો ગોળીઓ મહિને મહિને આપો તો પણ ચાલે, ગોળીઓ બે ત્રણ દિવસ આપો તો પણ ચાલે. અને સિરપ હોય તો તમારે જે બોટલ હોય એનો કોર્સ પૂરો કરવો જોઈએ. બીજું જે એક મલ્ટીવિટામિનની સિરપ છે, મલ્ટીવિટામિનની સિરપ ડૉક્ટર જો તમને પ્રિસ્ક્રાઇબ કરે તો જ આપવાની થતી હોય છે. ઘણીવાર ભૂખ લાગવા માટે પણ ડૉક્ટર આ ટોનિક આપતા હોય છે, પણ એ ફરજિયાત હોતી નથી. જો તમને ડેફિશિયન્સી લાગે અને ખાસ કરીને તમારું બાળક દુબળું હોય, તમારું બાળક કુપોષિત હોય, તો એને દેવી જરૂરી હોય છે. કેલ્શિયમ, કેલ્શિયમની સિરપ હોય એ ખાસ કરીને જે અધૂરા મહિના બાળકો જન્મેલા છે એને બે ત્રણ મહિના સપ્લિમેન્ટ તરીકે આપવું જોઈએ. બાકી જેને વિટામિન ડીની ડેફિશિયન્સી હોય એમાં પણ અપાય છે. અને જે બચ્ચાઓ ગાયના દૂધ ઉપર હોય એમાં કેલ્શિયમની ઉણપ જોવા મળે છે, તો એને કાં તો ફોર્મ્યુલેશન ચેન્જ કરવું જોઈએ, કાં કેલ્શિયમની સિરપ આપવી જોઈએ. બાકી કેલ્શિયમનું એઝ સચ રૂટીન આયરન લોહ તત્વ જેવું કોઈ ઇન્ડિકેશન હોતું નથી. હવે છે એક ઝીંક. ઝીંકની દવા એ જનરલી ડાયરિયામાં વપરાય છે. વારે વારે ઝાડા થતા હોય, વારે વારે શરદી ઉધરસ થતા હોય, તો એમાં થોડીક રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ઇમ્યુન બુસ્ટઅપ કરે છે, એના માટે હોય છે. તો આ થઈ બધા વિટામિન અને સપ્લિમેન્ટ વિશેની ચર્ચા.
1: દવા આપતી વખતે પ્રેમ ભર્યો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રાખવો. દવા એટલે માત્ર બોટલમાં જ નહીં, પરંતુ તમારો પ્રેમ ભર્યો સ્પર્શ પણ બાળક માટે દવા જ છે.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

દોસ્તું, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.
2: ઘર ઘર સૂર્યઘર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, જબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હો ભાઈ, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં. પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

আছে লোক ভেগাকে মাসানি খুশালি ছে।

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સઅપ કરો 95129968.

0: 87 પર કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 95 96 88 પર. અમારી સાથે જોડાઓ એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર

9512996688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલી અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. ચાલો એક વાર્તા સંભળાવું. એક શિલ્પી હતું. આ વાર્તાનું શીર્ષક છે એક શિલ્પી હતું. એ સુંદર શિલ્પોનું સર્જન કરતો હતો. તેને અમર થવાનું મન થયું. તે માટે તેને યુક્તિ કરી. તેને પોતાના જ મોહરા આબેહૂબ દેખાય તેવા બનાવી દીધા. ચિત્રગુપ્તના ચોપડામાં હતી તેવી જ પોતાની મૂર્તિઓથી ખંડ ભરી દીધો. આયુષ્ય પૂરું થતાં યમરાજના પાર્ષદો તેને લેવા આવ્યા. શિલ્પીએ પોતે બનાવેલા મોહરા વચ્ચે સંતાઈ ગયો. પાર્ષદો આવ્યા. એક સરખા શિલ્પોની વચ્ચે પેલા શિલ્પીને શોધવા લાગ્યા, પણ શોધી શક્યા નહીં. છેવટે થાકીને યમરાજ પાસે ગયા. તેમણે સમસ્યા કહી સંભળાવી. યમરાજે શું કીધું એ હું જણાવીશ, પરંતુ નાનકડા બ્રેક બાદ. ક્યાંય જતા નહીં, આપણે સાંભળી રહ્યા છીએ વાર્તા આરજે અંજલિ સાથે.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. રેડિયો પાલનપુર પર તમે સાંભળી રહ્યા છો એક વાર્તા. જ્યારે યમરાજના પાર્ષદોને શિલ્પી મળ્યો નહીં ત્યારે તેઓ પાછા ગયા અને યમરાજને પોતાની સમસ્યા કહી સંભળાવી. ત્યારે યમરાજે કહ્યું, તેને શોધી કાઢવાની એક સહેલી રીત તમને બતાવું. એ માણસ છે. માણસને પોતાના વખાણ ખૂબ વહાલા હોય છે. કહેવાય છે ને કે પ્રશંસા તો ખુદાને વાલી છે. તમે બધા મોહરા પાસે જઈ શિલ્પીના વખાણ કરવા માંડો એટલે તે તરત જ પકડાઈ જશે. પાર્ષદો પુનઃ પૃથ્વી પર આવ્યા. શિલ્પોની વચ્ચે ઉભેલા શિલ્પીને સંભળાય તે રીતે કહેવા લાગ્યા, વાહ, શું સુંદર શિલ્પો છે! ત્રણેય લોકમાં આની બરોબરી કરી શકે તેવી રચના જોઈ નથી. આવી અદભુત કલાનું સર્જન કરનાર કોણ મહાનુભવ હશે? ને બીજે ક્ષણે કલાકારથી બોલાઈ ગયું, એ તો મેં સર્જન કર્યું છે. યમરાજના પાર્ષદોએ એ જ ક્ષણે શિલ્પીને ગળામાંથી પકડી હાર પહેરાવી દીધો. પ્રશંસાને વશ થઈ અહંકાર કરવું તે યમરાજને નિમંત્રણ આપવા બરાબર છે. આપણે સાંભળી રહ્યા છીએ વાર્તાઓ. ટૂંક સમયમાં હું ફરીથી આવીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલિ. તમે સાંભળી રહ્યા છો વાર્તાઓ. ચાલો તમને એક બીજી વાર્તા સંભળાવું. આ વાર્તાનું શીર્ષક છે જીવનમાં અશ્મિતા જરૂરી છે. અરબસ્તાનનું બાદશાહ હાતિમતાઈ હતું. તે ખૂબ જ દયાળુ અને પરગજુ હતું. એનામાં ગજબ સત્યનિષ્ઠા હતી. એકવાર પોતાના દરબારમાં દરબાર ભરી બેઠો ત્યારે દરબારીઓએ પૂછ્યું, જહાપના, આપે આપનાથી પણ વધુ યોગ્યતા વાળો માણસ જોયો છે ખરો? હાતિમતાઈએ માથું હલાવ્યું, હા કહ્યું. દરબારીઓને આશ્ચર્ય થયું, બાદશાહથી વધુ યોગ્યતા વાળો કોણ હશે? તે કોણ છે? દરબારીઓએ આશ્ચર્યભાવે પૂછ્યું. ત્યારે હાતિમતાઈએ કહ્યું, એક દિવસ મેં ગામ લોકોને રાજમહેલમાં ઉજાણી માટે બોલાવ્યા હતા. આખા ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે ગામના તમામ લોકો, ગરીબ, તવંગર, મજૂર, શેઠ, શાહુકાર, અબાલ, વૃદ્ધ, બધાએ રાજમહેલમાં જમવા આવવાનું. હું ગામ લોકોને જમવા બોલાવી નગરચર્યા જોવા નીકળ્યો. આગળ શું થયું એ હું જણાવીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહું રેડિયો પાલનપુર પર

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર વાર્તાઓ. આપણે સાંભળી રહ્યા છીએ જીવનમાં અસ્મિતા જરૂરી છે વાર્તા. તેમણે જણાવ્યું કે હું ગામ લોકોને જમવા બોલાવી નગરચર્યા જોવા નીકળ્યો. ત્યાંથી થોડો લાંબો થયો અને જંગલની વાટ પકડી. ત્યાં રસ્તામાં એક કઠિયારું લાકડાનો ભારો બાંધતો હતો. હું પતિ પત્નીનો સંવાદ સાંભળવા ઊભો રહ્યો. પત્ની કહેતી હતી, ઝટ કરો, હાથ ધોઈ લો, મને ભૂખ લાગી છે, આપણે ખાઈ લઈએ. કઠિયારું ઝટપટ હાથ ધોઈ પત્ની પાસે આવ્યો. બંને ભાથું છોડતા હતા. ત્યાં બાદશાહ નજીક આવીને પૂછ્યું, ભાઈ કઠિયારા, આજે રાજમહેલમાં જલસો છે, સૌને જમવાનું આમંત્રણ છે, તો તું મિષ્ટાન આરોગવાનું છોડી દઈ આ ઠંડો રોટલો ને શાક કેમ ખાય?

જ્યારે રાજાએ કઠિયારાને પૂછ્યું ત્યારે કઠિયારાએ જવાબ આપ્યો કે હું મફતનું ખાતો નથી અને કોઈની લાચારી ભોગવતો નથી. જે માણસ પરસેવો પાડવા માટે કાયર હોય તે હાતિમતાઈના દરબારમાં રોટલા માટે પૂંછડી પટપટાવતો હાથ લાંબા કરી શકે છે. હું જાત મહેનતનો જ રોટલો ખાઉં છું. અરે ભાઈ, આમાં હાથ લાંબો કરવાની વાત જ ક્યાં છે? આ તો બાદશાહનું આમંત્રણ છે, હાતિમતાઈએ એને કહ્યું. ના ભાઈ, અમારો રોટલો મિષ્ટાન કરતા મીઠો છે. આવ, તું પણ બેસ અમારી સાથે અને રોટલો ખાઈ લે. કઠિયારાના જવાબ સામે હાતિમતાઈનું મસ્તક નમી પડ્યું. વાહ, આનું નામ ખુમારી કહેવાય. જીવનમાં આવી અસ્મિતા હોય તો પ્રભુને ગમતા થવાય છે. લોકો આજે મફતનું લઈ દિન હિન બાપડા બિચારા ગુલામની જેમ લાચાર્યું ભર્યું જીવન જીવે છે. તેમનામાં અસ્મિતા કે તેજસ્વિતા જેવું કંઈ છે જ નહીં. જાનવરથી એ બદતર જીવન જીવી રહ્યા છે. આપણે ભગવાનનું દિવ્ય સંતાન છીએ, એ વાત આપણે ભૂલવી ન જોઈએ. તો આ વાર્તા કેવી લાગી જરૂરથી જણાવજો. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં.

હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર વાર્તાઓ. ચાલો તમને સંભળાવું એક નવી વાર્તા. વાર્તાનું શીર્ષક છે ભગવાન સાઈડ પર મૂક્યો છે. એક શેઠાણીએ જીત કરી શેઠ પાસે મોંઘી કાર મંગાવીને આજુબાજુમાં પડોશમાં વટ પાડી દીધો. સૌ એમના વખાણ કરવા લાગ્યા. શેઠાણી તો ઊંચા વગે ચાલવા લાગ્યા. એક દિવસ શેઠાણીએ કારમાં અંબાજી જવાનું વિચાર્યું, પણ પોતાની સાથે સ્ત્રી વર્ગને જ લઈ જવાનો વિચાર કર્યો. દિવાળીના દિવસો હતા. દીકરી સાસરેથી આવી હતી. મોટર તૈયાર કરાવી જેઠાણીને તૈયાર કર્યા. પાછલી સીટમાં દીકરી અને જેઠાણીને બેસાડ્યા. પોતે આગલી સીટમાં ડ્રાઈવર જોડે બેસી ગયા. કાર ઉપડવાની તૈયારીમાં જ હતી કે સામેથી માસી દેખાયા. જોકે પાછળ ત્રણની સીટ હતી, તેથી એ ખાલી હતી. માસીને પાછળ બેસાડી દીધા. હવે ગાડીમાં જગા નહોતી. ડ્રાઈવરને ગાડી ચલાવવા કહ્યું. એ જ સમય સામેથી વિવાણ આવતા જોયા.

મુશ્કેલી ઊભી થઈ ગઈ. પાછળ તો જગ્યા જ નહોતી, આગળ પણ પોતે બેસી ગયા હોવાથી મુશ્કેલી સર્જાઈ ગઈ. વિવાણે પૂછ્યું, ક્યાં જાઓ છો? અમે અંબાજી દર્શન કરવા જઈએ છીએ. તું તો મારે આવવું છે, લેતા જાઓ. વિવાણને કેમ છોડાય? શેઠાણીએ કોઈને ખોટો ન લાગે તેવા સ્વભાવના હતા. ડ્રાઈવર પુરુષ હતો, બધો સ્ત્રી વર્ગ હતો, તેથી ડ્રાઈવરને હુકુમ કર્યો, ડ્રાઈવર તું ઉતરી જા. આગળ શું થયું એ જણાવીશ નાનકડા બ્રેક બાદ. પરંતુ તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે.

હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલિ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર વાર્તાઓ. આપણે સાંભળી રહ્યા છીએ વાર્તા ભગવાન સાઈડ પર મૂક્યો છે. જ્યારે શેઠાણીએ ડ્રાઈવરને કહ્યું કે તું પણ ઉતરી જા, ડ્રાઈવર શેઠાણીનો હુકુમ માનીને નીચે ઉતરી ચાલતો થયું. પરંતુ હવે કાર ચાલક તો કોઈ હતું જ નહીં. ગાડી કોણ ચલાવશે? બધા અજાણ હતા. શું ગાડી ચાલશે ખરી? અંબાજી જવાશે ખરું? બધો નારી વર્ગ મૂંઝાયો. આપણે માણસોને પણ આપણી સંસાર ગાડીમાં ઈશ્વરને ઉતારી દીધા છે. સામાજિક, રાજકીય, આર્થિક, શૈક્ષણિક સિદ્ધિઓ મેળવી છે, પણ સર્વે ક્ષેત્રે ભગવાનનું સ્થાન બાજુ પર મૂકી દીધું છે. આપણી ગાડી અટકવાની જ છે. આપણે 17 દુકાને ફરી માલ ખરીદતા હોઈએ તો કોઈ પણ દુકાનદાર અગવડના સમયે ઉધાર મદદ કરશે જ નહીં, વિશ્વાસ રાખશે જ નહીં. તો પછી 17 જગ્યાએ પ્રભુને ખોળવા નીકળીએ તો આપણો વિશ્વાસ પ્રભુ કેવી રીતે કરશે? યાદ રાખીએ, અગવડમાં અને સગવડમાં પ્રભુને વળગી રહીએ, આપણા કામ થઈ જશે. ડાળા પાંદડાને પકડ્યા સિવાય થડને પકડીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને મક્કમ આશ્વાસન આપ્યું છે કે જે મારું થઈ મારા કામમાં રચ્યો પચ્યો રહેશે તેનો સંસાર હું ચલાવીશ.

હેલો, હાય, નમસ્કાર. હું છું આરજે અંજલિ અને આજે મેં તમને ઘણી વાર્તાઓ સંભળાવી. આ વાર્તાઓ કેવી લાગી મને જરૂરથી કહેજો. આવી વાર્તાઓ તમારે સાંભળવી હોય અથવા તમારી પાસે આવી કોઈ વાર્તાઓનું કલેક્શન હોય તો અમને મોકલી આપજો અમારા વોટ્સએપ નંબર 9592966888 પર. યાદ રાખજો, આ વોટ્સએપ નંબર છે. આની ઉપર તમે ફક્ત મેસેજ કરી શકો છો, એટલે કે તમારી ઓડિયો ક્લિપ અથવા તો તમારું લખાણ અમને મોકલાવી શકો છો. અને વધારે માહિતી માટે તમે અમારા સોશિયલ મીડિયાના પેજીસ સાથે પણ સંકળાઈ શકો છો. અમારી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. રેડિયો પાલનપુર તમે ગૂગલ પ્લે સ્ટોરમાં સર્ચ કરશો તો મળશે. સાથે સાથે અમે રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધ છીએ, એટલે જ્યાં છો ત્યાંથી અમને સાંભળી શકશો. નેક્સ્ટ ટાઈમ હું જલ્દીથી આવીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

हेलो पालनपुर 90.4 एफएम रेडियो पालनपुर पर बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडल संचालित आपणा सौना सामुदायिक रेडियो स्टेशन पर हूँ आरजे एआर आप सौनु हार्दिक स्वागत करू छू। सुंदर मजानी रजाओनी जिंदगी होय, घरे रहेवानो मौको मळतो होय त्यारे परिवार वच्चे हमणा આ વર્તમાન યુગની અંદર ઓટીટી પ્લેટફોર્મ, સોશિયલ મીડિયા, ઇન્ટરનેટના માધ્યમથી મોબાઈલની દુનિયામાં લેપટોપ અને ટેબ્લેટની વચ્ચે ક્યાંક માનવીય સંબંધો વચ્ચે જે હૂંફ અને લાગણી હતી ને એનો આપણને એક અવકાશ, એનો અનુભવ થાય છે। પરંતુ શ્રોતા મિત્રો, એ બધી જ વસ્તુઓની અંદર આપણા સૌનો પણ એક વાંક છે। कारण के माध्यम बदलाता रहे, पोशाक बदलाय, रहनी करनी बदलाय, ग्लोबल वॉर्मिंग ना लीधे तो आ धरा पर नहीं ऋतुओना चक्र मा पण फेरफार थयो छे। स्वाभाविकपणे साहजिकपणे बदलाता आ तमाम पासाओनी वच्चे ढळता जईए ए योग्य छे। परंतु जे प्रक्रिया आपणी वर्षोथी आपणा जीवनने टकावी राखे छे, जे मूल्यो, जे लागणी, प्रेम अने हूंफ એને બદલવાની કોઈ જરૂર હોતી નથી। પરંતુ ક્યારેક એ બદલાઈ જાય છે અને ક્યારેક એના વિશે ચર્ચા અને વિમર્શ થતા પણ હોય છે। અત્યારે અખબાર, પુસ્તકો અને વારે ઘડીએ તમે કેટલા એવા લેખોમાં અને ભાષણોમાં, સંભાષણોમાં આ સાંભળતા આવ્યા છો કે દૂરી વધી ગઈ છે। પણ આ દૂરીને દૂર કરવા શું કરી શકાય? આ ઓટીટી પ્લેટફોર્મ વિશે, સોશિયલ મીડિયા, મોબાઈલ વિશેની ચર્ચાઓ પરિવારમાં પણ કેવી રીતે કરી શકાય અને એવા કયા મુદ્દા છે કે જેમાં પરિવારને સાથે રાખીને આ બધા જ વસ્તુઓનો આનંદ માણી શકાય અને જો ખરેખર એવું થાય તો એ લાગણીને હૂંફ સચવાઈ રહે તો આપણે ચોક્કસથી મોબાઈલ પરની ગેમ્સ હોય, સિરિયલ્સ હોય, ઓટીટી પ્લેટફોર્મ પરની ફિલ્મો હોય, શોર્ટ ફિલ્મ્સ હોય, વેબ સિરીઝ હોય કે આ બધા જ પ્રશ્નોની અંદર પરિવાર જોડાય અને

શું કરવું જોઈએ, ન કરવું જોઈએ, શું યોગ્ય છે, શું અયોગ્ય છે, એ બધી જ વાતોને પરિવારની અંદર ઢાળી શકાય. હમણાંના ન્યૂઝપેપરમાં સમાચાર હતા કે જમતી વખતે એક પરિવારે એક નિયમ કર્યો હતો કે પહેલાં સૌથી પહેલાં બાસ્કેટમાં બધાના મોબાઈલ સાયલન્ટ અથવા તો સ્વિચ ઓફ મોડ પર મૂકી અને પછી જ જમવાનું કામ કરવું જોઈએ. અને ડાઇનિંગ ટેબલ પરનો એ અડધો કલાક એમના જીવનમાં અદ્ભુત રીતે આજે સેટલ થઈ ગયો છે. અને ઓટીટી, સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ એ જીવનના અનિવાર્ય ભાગો જ્યારે આજે બન્યા છે ત્યારે એની સાથે સાનુકૂળ રીતે, પ્રતિકૂળ રીતે નહીં, નડ્યા સિવાય કેવી રીતે જીવન જીવાય એની જ વાતો આપણે આજે કરીશું. અને એ બધી જ વાતોમાંથી કંઈક શીખવાનું છે એવું નથી, કંઈક અપનાવવાનું પણ છે. અને શરૂઆત કરીએ, પહેલાં સાંભળીએ આ ગીત. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

સૌથી પહેલી તો વાત એ છે કે રજાઓની વેકેશનમાં આપણે કુમળા વયના જે નાના બાળકો છે એમને ગેમ્સનું વળગણ છે ને મોબાઈલ પરની ગેમ્સ. તો પહેલી વાત તો એ જ છે કે એમને આ વળગણ આપ્યું છે આપણે જ, અને પડ્યું છે પણ આપણા લીધે જ, કારણ કે એ સમયમાં આપણે પણ ફ્રી નથી હોતા. પહેલાં તો લોકો ઘરે પરિવારના બધા સભ્યો મળીને રમી શકે તેવી ગેમ્સનો ઘરમાં સમાવેશ કરતા શીખે એ જરૂરી છે. કારણ કે વર્ષો પહેલાં આપણે એ પ્રકારની કોડી, પછી રમવા માટેના જે 64 છે પાનાઓની રમત પણ જે પોઝિટિવલી રમી શકાય એવી ગેમ્સની પોતાના બાળકોને શીખવાડવાની વૃત્તિ પણ આપણામાં હોવી જોઈએ. આ સિવાય આ બધા બાળકો સાથે બેસીને નવી જે આવેલી મોડર્ન ગેમ્સ હતી જેમ કે ચેસ છે, વેપાર છે.

સિવાયની લૂડો, સાપસીડી આ બધી રમતોનો આપણે રમવા માટેનો અભ્યાસ કરતા હતા અને બધા સાથે બેસીને એક અડધો કલાક તો આ કામ કરતા હતા. પણ હવે એ રમતોને ઘરમાં વસાવવાની જરૂરિયાત કોને છે? આપણે સૌએ. રાત્રિના દરમિયાન ફૂલ રેકેટ રમવું કે દડા સાથે બાળકો સાથે રમવું, કારણ કે માતા પિતા પણ એમને દડોને બેટ આપી દે અને કહે કે એકલા રમો ને પછી એ મોબાઈલ પર કંઈ સર્ફિંગ ચેટ્સ અને જોક્સ સાંભળીને કે સ્ટેટસ જોઈને કે પછી ઇન્સ્ટાગ્રામ પરની રીલ્સ જોઈને હસતા રહે, તો બાળકો એ જ શીખવાના છે. આપણે સૌએ પણ એ અડધો કલાક ફૂલ રેકેટ રમવા માટે, એમની સાથે પકડદાવ રમવા માટે ઘરના આંગણામાં જો ન હોય તો બગીચામાં જવાની પણ તસ્દી તો લેવી જ જોઈએ. એ તસ્દી નથી લઈ શકતા તો ચાલો ને એક નાનકડી લોંગ ડ્રાઈવ પર જઈએ, વધારે નહીં તો આજુબાજુના રસ્તાઓ પર જતા આવીએ, વાતચીત કરીએ, ક્યાંક ઊભા રહીએ, ઘરેથી લઈ ગયેલો નાસ્તો, એ ઢળતા સૂરજ માટે કંઈ સનસેટ અને સનરાઈઝ માટે આપણે હિલ સ્ટેશન પર જવાની બિલકુલ જરૂર નથી. આપણા બાલારામના આ ફોરેસ્ટના જંગલો કે પછી રસ્તા પર ખુલ્લો રસ્તો સીધો હોય અને સાંજના સમયે તમે જશો તો ચોક્કસપણે તમને એ સનસેટ અદ્ભુત લાગે છે અને તમારા એ જ મોબાઈલ અને લેપટોપમાં તમે રીલ્સમાં કેપ્ચર પણ કરી શકો છો. વાત મૂળ અહીં એ છે કે પ્રથમ પગથિયું એ છે કે બાળકોનું ઇન્વોલ્વમેન્ટ માતા પિતાએ જ શરૂ કરવું પડશે અને માતા પિતા જો આ બાબતોમાં જોડાશે તો ચોક્કસપણે એ વળગણ છે એ તમને જ ખબર છે અને એને દૂર કરવાના રસ્તા તમારી પાસે છે, એના પ્રયોગો તમારે જ કરવાના છે. બાળકોને કહી દેવાથી આ કોઈ ટેબ્લેટ્સ નથી, કારણ કે દવાની ટેબ્લેટ્સ આપવા માટે પણ માતા પિતાએ જ સજ્જ થવાનું છે. તો પછી કેવી રીતે અપેક્ષા રાખી શકાય આ બાળકો પાસે? અને એટલે જ આજની આ વાતને તમારે મનમાં લેવાની છે. શોધી કાઢો તમારી પાસે સાબસીડી ક્યાં મળે છે, વેપાર ક્યાં મળે છે, એમને શીખવવાના મુદ્દાઓ ચેસ છે, ફૂલ રેકેટ છે, ટેબલ ટેનિસ રમી શકો છો અને સામાન્ય દડાથી સાતોડીઓ રમવાની પ્રેક્ટિસ પણ બહુ જ ઓછી જગ્યામાં થઈ શકે છે અને થપ્પો તો ઘરમાં પણ રમી શકાય. ભલે ને પકડાઈ જવાનો આનંદ લો, પણ આ રમતોને યાદ કરવાની સંગીત ખુરશી એ તો બહુ અદ્ભુત રમત છે ને, આપણે સૌ રમી શકીએ. એના માટે જગ્યા કે સ્પેસ નથી જરૂર ને, એમાં એ તમારું ઓટીટી પ્લેટફોર્મ રીલ્સ આ બધાનો ઉપયોગ કરીને ઇન્વોલ્વમેન્ટ સાથે કરી શકીએ. શરૂઆત કરી છું અને એની પર વિચાર તો કરો કે ક્યારથી શરૂ કરવાના છો. ત્યાં સુધી સાંભળો આ ગીત, મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM ને RJAR ની સાથે.

ગરમીનો મોસમ છે અને રજાઓની મોસમ હોય. મેં વાત કરી તે પ્રમાણે સવારે અને સાંજે સમય કાઢી શકાય, બાળકો સાથે વિતાવી શકાય એવી નાનકડી રમતો, સંશોધનો, નાની કોમિક્સ બુક્સ છે કે પછી સ્ટોરીમાંથી વાર્તાઓ સાંભળીને એમને કહેવી, આ બધું જ થઈ શકે અને એમાં ઓટીટી પ્લેટફોર્મ્સ પણ તમને મદદ કરે. આ સિવાય ચલો બપોરનો સમય છે, ગરમીનો છે, રાત્રિના સમયે છે અને તમે એકલા મોબાઈલ પર બેસી રહો, એકલા લેપટોપ પર રહે અને બાળકો પણ પોતાની રીતે એની પર જોડાયેલા રહે એ યોગ્ય નથી. તો શું થઈ શકે? આ માટે પણ ઓટીટી પ્લેટફોર્મ પર સુંદર મજાની ફિલ્મોનો એક જમાવડો હોય છે. આ ફિલ્મો બાળ ફિલ્મો પણ છે ને જે ઓટીટી પરથી જ રિલીઝ થઈ છે, સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે અને એવી ફિલ્મોની કેટલીક વાતો મારે તમારી સાથે કરવાની છે. હમણાં જ મેં આ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી શોર્ટ ફિલ્મ્સ હતી, અદ્ભુત મૂવીઝ છે અને ખરેખર બાળકોને શીખવાડી જાય છે અને ગુજરાતી હિન્દી મિક્સ ગુજરાતી લોકોએ બનાવેલી, અશ્વિની કેલસ્કર, અસરાની અને એના પાત્રો દ્વારા એને જીવંત બનાવવાનો આ ફિલ્મને બહુ જ અદ્ભુત પ્રયાસ થયો છે અને એનું નામ છે એકતા હીરો. ચોક્કસથી જોવા જેવી છે, હળવી છે, કંઈ નવી વાત નથી, પણ વાર્તાના આરોપ દ્વારા, વાર્તાના સુંદર મજાના આલેખન દ્વારા, એક દ્રષ્ટાંત બિંદુઓથી અદ્ભુત વાર્તાનું મંથન કરવામાં આવ્યું છે. ખરેખર આ વાર્તાના મંથન પછી મંચન થયેલી આ ફિલ્મને જ્યારે આપણે નિહાળીએ છીએ અને પરિવાર સાથે, ત્યારે એમાંથી ઘણા બધા મૂલ્યો બાળકોને શીખવવા નથી પડતા, એ જાતે જ સમજે છે કે કેવી રીતે જીવન જીવી શકાય, કેવી રીતે બીજા માટે કંઈક કરી શકાય અને પ્રેમ શું છે, હું શું છે, પરિવારના સભ્યોનો ત્યાગ બલિદાન, પડોશી ધર્મ શું છે, રાષ્ટ્રપ્રેમ શું છે, વતન અને ગામડાની મહેક શું છે. તો ચોક્કસથી ફરીથી નામ કહું છું કે એકતા હીરો, હિન્દી વર્ઝન છે, ગુજરાતી શબ્દો છે, પોતી કી લાગે એવી ફિલ્મ છે. એકવાર ચોક્કસથી જોવી જોઈએ, સહપરિવાર માણી લેવી જોઈએ અને આ ફિલ્મ સાથે દુનિયા એક અદ્ભુત લાગશે. બપોરના સમયમાં પણ બાળકો સાથે જોડાઈ શકાય તેવી આવી ઘણી ફિલ્મો છે, પણ મેં તમને એક ફિલ્મનું ઉદાહરણ આપ્યું છે, એને જોઈ લો. ક્યાંથી મળશે, શું મળશે, આ ગીતના બ્રેકમાં ગીત સાથે સાંભળતા સાંભળતા તમારા એ જ મોબાઈલ પર શોધી પડકારો. 90.4 FM પર હું આરજે AR આ ગીત પછી ફરીથી આવી જ એક નવી વાત લઈને આવું છું. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો બાલનપુર 90.4 FM.

हेलो पालनपुर 90.4 एफएम कम्युनिटी रेडियो स्टेशन पर आरजी एआर नी साथे फरीथी आप सौनु हूँ स्वागत करू छु। આપણે વાત કરી રહ્યા હતા કે બપોરના સમયમાં અને બાળકોને પરિવાર સાથે ઓટીટી પ્લેટફોર્મ મોબાઈલ ટેબ્લેટ્સ લેપટોપના ઉપયોગ દ્વારા કેવી રીતે લાગણીઓ અને સહિયારા સમયની વહેંચણી કરી શકાય, અને વાતચીતમાં એક ફિલ્મની વાત કરી હતી, શોર્ટ ફિલ્મ કે જે જોવા જેવી છે બાળકો સાથેની। આવી જ બીજી બાળકોની ફિલ્મ Z5 ઓરિજિનલ ઉપર ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે, પાર્થ ઓર જુગનુ ફાયર ફાઇલ્સ। અને એ ફિલ્મની અંદર અદ્ભુત ફિલ્માંકન છે, એક પરિગાથા છે, પહાડોની વાત છે। અને જ્યારે સફર કરી રહ્યા છીએ અથવા તો સફરમાં જઈ નથી શક્યા અને ગરમીના માહોલમાં છીએ, ત્યારે આ ફિલ્મોનો આ પહાડી માહોલ અદ્ભુત તમને વાર્તાઓની અંદર લઈ જશે। એમાં એક્શન છે, દોડધામ છે, કંઈક લાગણીઓની વાત છે, ફેલિયરમાંથી સફળ થવાની વાત છે, આપણા ધાર્મિક પુરાણો પ્રત્યેની શ્રદ્ધા, સંજીવની, અને પેલી રોઝા ફિલ્મની બહુ જ ચર્ચિત અભિનેત્રી આજે દાદીના સ્વરૂપમાં ત્યાં જોડાય છે, અને બાળપણ સાથે જોડાયેલી કેટલીક આપણી અંતરના સપનાઓની યાદો પણ આ ફિલ્મમાં છે। વધારે વાત ફિલ્મની કરીશ નહીં તો તમને મજા નહીં આવે, પણ ચોક્કસથી ફ્રી છે, ઇન્ટરનેટ માધ્યમ પર છે, અને બધા સાથે મળીને જોઈએ ને પછી ફિલ્મની ચર્ચા થાય, અને એમાંથી સંજીવની, હનુમાનજી અને રામાયણ વિશે પણ વાતચીત કરી શકો તો ખૂબ મજા આવે। આ ફિલ્મમાં નાની નાની એવી કેટલીક બોધ સ્ટોરીઝને પણ વર્ણવવામાં આવી છે, અને આ ફિલ્મ જોવાથી આમ પકડી રાખે છે, જકડી રાખે છે। એટલે હું કહીશ કે ચોક્કસ આ ફિલ્મને તમારે સૌએ નિહાળવી જોઈએ, અને ફિલ્મ અદ્ભુત રીતે તમને સૌને ફરીથી પરિવાર સાથે જોડવામાં પણ મદદરૂપ થશે। અને આવી જ વાતો અને આવી જ ફિલ્મો વિશેના સંશોધનો જે છે એ તો તમારે સૌએ એ નેટ ઉપર સર્ફ કરતા આંગળીઓને ટેરવાથી શોધી જ કાઢવાના હોય, અને એ શોધેલા એ જ સંશોધનો એમના માટે, બાળકો માટે કંઈક સમય આપી ચૂક્યા છો તો એ જ વાતો તમને પછી તમને મદદરૂપ થશે। અધરવાઇઝ તો આપણે કંઈ નહીં કરીએ તો કંઈ જ નથી થવાનું, અને મેં આજે એટલું કહ્યું છે, એટલા પગથિયા જો ચડી લીધા તો તમે ચોક્કસ પછી છે ને હજારો સ્ટેપ્સની બહુ ઊંચાઈ ધરાવતી જગ્યા પર પણ તમે પહોંચવાના, અને આ તો પોતાના બાળકો પરિવાર માટેની વાત છે, તો ચોક્કસથી તમે આટલું તો કરશો જ। વાતને આગળ વધારીશ આ ગીત પછી, ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

હલ્લો પાલનપુર, વેલકમ બેક. અને ફરીથી તમારી સાથે જોડાવાના આ મોકાની સાથે હવે વાત કરીશું કે સાંજનો સમય કેવી રીતે અદ્ભુત રીતે આપણે કાઢી શકીએ છીએ અને બહાર નીકળીએ પરિવાર સાથે. થોડોક સમય એક કલાક નિર્ધારિત કરી કે દર 3 કે 4 દિવસ આ રજાઓનો માહોલ છે, અથવા સેટરડે સન્ડે આપણે બહાર નીકળીએ અને જ્યાં ખર્ચ ઓછો હોય પણ પરિવાર સાથેની એક મજા માણી શકાય. ગરમી છે પણ તો પણ હળવા રહી શકાય, તો એવી જગ્યાઓ વિશેની વાત કરવી છે જ્યાં ભીડભાડ નથી અને થોડી ઘણી છે પણ. આપણું બાલારામ અને બાલારામનું અભયારણ્ય અદ્ભુત જગ્યા છે. તમને થશે કે આ જગ્યા પર તો અમે જઈએ છીએ, અમે અવારનવાર ગયા છીએ પણ અમને તો કંઈ ખાસ જોવા મળ્યું નથી. મેં તમને કહ્યું ને

કે જો રવિવારની અદ્ભુત સવાર માણવી હોય અને પહેલું સનરાઈઝ જોવું હોય તો તમારે આ બાલારામના જંગલોમાં પહોંચી જવું જોઈએ. બાલારામ સુધી પહોંચતા કે બાલારામથી પછી આગળ જતા જે આગળના વિરમપુરના રસ્તા ઉપર જો વચ્ચે આવતા અભયારણ્ય કે જ્યાં તમને સવારમાં પક્ષીઓનો કોલાહલ અને કેટલા એવા પક્ષીઓના અવાજ ઓળખવાનો જો અભ્યાસ કરીને પુસ્તક લઈને ગયા હશો તો ચોક્કસથી પ્રયાસ કરશો ત્યારે તમને અનુભવ થશે કે આટલા બધા પક્ષીઓના અવાજ એટલે કે અહીં રહેઠાણ પણ છે અને તમે બર્ડ વોચિંગ પણ કરી શકો છો અને સવારમાં એટલી ગરમી નથી. અહીંયા આગળ જંગલના રેબિટ્સ જોવા મળે છે, અદ્ભુત રંગના અલગ અલગ પ્રકારના જંગલી રેબિટ. એમની પાસે ફર છે વધારે એવું નહીં કહી શકાય, પણ એમની જે સ્પીડ છે, સ્ફૂર્તિલી રીતે જે દોડતા હોય છે એને જો કેમેરામાં કેપ્ચર કરવા કે જોવાનો આહલાદક આનંદ મળી શકે. આ સાથે કેટલા એવા નાના બીજા જીવજંતુ છે અને જો તમે આ જ વિસ્તારની ફોરેસ્ટ લાઈફના કોઈ બીટ ગાર્ડ કે એમની સાથેનો સંપર્ક કરીને તમે જો ત્યાં રોકાઈ શકો છો, સવારમાં એમને બોલાવી શકો છો અને તમારી સાથે હોય અથવા કોઈ અધ્યાપક કે ટીચર્સ જે લોકો હોબી વાઇઝ પણ આપણા પાલનપુરમાં છે એવા કેટલાય મિત્રો કે જે બર્ડ વોચિંગ કે આવા ફોરેસ્ટ અને બોટનિકલ તેમજ જંગલની કેટલી બધી બાબતો સાથે એકદમ વિષયના તજજ્ઞ તરીકે રજૂઆત કરી શકે તો એમની સાથની આ સવાર અદ્ભુત હોય. અને જો ચાય લઈને ગયા હોય અને પહેલા જ સૂરજના કિરણ સાથે અદ્ભુત રીતે તમે બાલારામનો આ સનરાઈઝ જોશો ને ત્યારે તમે સૌ કહેશો કે પરિવાર સાથે જીવવાનું ક્યાંય દૂર સ્વિટ્ઝરલેન્ડ હિલ સ્ટેશન કે બધે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. સવારની એ આહલાદક માદક હવાઓની અંદર ઠંડી મળી રહેશે અને સાથે સાથે સનરાઈઝ હોય, ચાય, કોફી, નાનકડો નાસ્તાનું ટેબલ પણ ગોઠવી શકાય અને ગાડી એટલે કે ફોર વ્હીલર તો બધાની પાસે હોય છે, બાઇક રાઇડ સાથે પણ તમે જઈ શકો છો અને સવારમાં આ અભયારણ્યની મજા કંઈક અદ્ભુત અને અલગ હોય છે. એવું સેમ તમે સાંજે પણ કરી શકો છો. સાંજના સનસેટ સમયની અંદર એકદમ ઢળતી સંધ્યાએ જો આ જંગલોમાંથી પસાર થઈએ અને ત્યાં તમે અડધો કલાક અને કલાક ગાળી અને જો એ માહોલને તમારા કેમેરામાં મોબાઈલની અંદર અને પછી ઓટીટી પ્લેટફોર્મ પર રીલ્સ બનાવવા પણ યુઝ કરશો તો પરિવાર સાથે આ તમામ ગેજેટ્સ કે જે એકદમ અવરોધક ગણાય છે પરિવાર સાથેની વાતચીતમાં એ બધા જ તમને આહલાદક આનંદ આપશે. આપ સૌને એ વાત જાણીને પણ આનંદ થશે કે આપણા બાલારામના જંગલોમાં વિવિધ પ્રકારની બિલાડી જોવા મળે છે અને આ બિલાડીના રંગ અને રૂપ જોવો, ચિત્તા જેવા, ટાઈગર અને એટલે તો આપણે એને વાઘની માસી કહીએ છીએ ને, એ કહાવત અને એ વાતને સમજાવવાની તમને બિલકુલ કોઈ ઠોસ આધારોની જરૂર નહીં પડે અને આ બધા જ પ્રાણીઓ જોવા મળે છે. મારો અનુભવ છે એક વખતે કરવા જેવો છે, શનિ રવિની સાંજ હોય અને પછી જો તમારે થોડો ખર્ચ કરવો છે તો ત્યાં સુંદર મજાના રેસ્ટોરન્ટ અને રિસોર્ટ પણ છે જ્યાં તમે બધી જ મજા લઈ શકો છો. તો દોસ્તો આવી જ વાતોને આગળ વધારતો રહીશ અને ત્યાં સુધી તમે સાંભળી લો આ ગીત, પ્લાનિંગ કરી દો કે હવે પછી કયા દિવસે તમે આ જંગલની મુલાકાત દ્વારા ઉજાગર કરવાના છો તમારા હૈયાની પરિવારની લાગણીઓ અને સમયને. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

સવાર અને સાંજની તો વાત કરી દીધી, બપોરની પણ વાત કરી લીધી, પરિવાર સાથે કેવી રીતે ગાળી શકાય, ઓટીટી પ્લેટફોર્મનો કેવી રીતે સદુપયોગ કરી શકાય. અને આ તો બધા એક્ઝામ્પલ છે, રિસર્ચના પોઈન્ટ ઓફ વ્યૂ છે. તમે સૌ પાલનપુરવાસી છો, ગુજરાતી છો, એટલે આના આધારે બીજા ઘણા હજારો માધ્યમ શોધી કાઢશો. અને એ કેવી રીતે શોધવાના છે, કેમ શોધવાના છે, શા માટે શોધવાના છે, એ બધા જ પોઈન્ટ્સ તમે હવે મારા આ શોના છેલ્લા પડાવ સુધી પહોંચતા મગજમાં આવી ગયા છે. અને મા બાપ છીએ, મોટા ભાઈ બહેન છીએ, અને જીવનમાં પ્લેટફોર્મ્સ આજે બધા સોશિયલ મીડિયાને મળ્યા છે, એને દૂર નથી કરવાના, એને સાથે પણ રાખવાના છે, લાગણીઓ પણ વહેંચવી છે, પરિવાર સાથે જોડાયેલા પણ રહેવું છે. પણ મેં કહ્યું એમ કે હવે રાત્રિ આઉટિંગ માટે પણ શું આ બનાસકાંઠા અને પાલનપુરવાસીને અને રેડિયો પાલનપુરની રેન્જમાં આવતી કઈ જગ્યાઓ છે કે જ્યાં અદ્ભુત રીતે તમે આ ગરમીની સિઝનમાં પણ મજા માણી શકો છો. તો મિત્રો, આવી જ હવે એક જગ્યાની વાત કરવી છે, અને એ જગ્યા છે જસોર અભયારણ્ય. જસોર અભયારણ્યમાં પણ ફોરેસ્ટ વિભાગ દ્વારા આમ પબ્લિક એટલે કે આપણા સૌ માટે બહુ ઓછા દરે ત્યાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સમયાંતરે ચોક્કસ સમયે તમે તમારું પેકેજ બુક કરી લો, ત્યાં આગળ દેશી આદિવાસી કલ્ચરનું, ગ્રામીણ કલ્ચરનું ફૂડ પણ મળે છે. તમે જાતે પણ ત્યાં રસોઈ કરીને મજા માણી શકો, સંગીત સંધ્યા પણ માણી શકો છો. આ સિવાય બાલારામથી થોડેક આગળ જઈએ એટલે હાથીદરાના વિસ્તારની અંદર તેમજ પાણીયારી આશ્રમ પર પહાડની ઉપર પણ રહેવાની એક નાનકડી વ્યવસ્થા છે. એક કે બે પરિવાર સાથે જો તમે રાત્રિના સમયમાં આ જંગલ ફોરેસ્ટના આ નાના પહાડ પરના સ્ટેશન ઉપર રાત્રિ ગુજારવાનો એક મોકો લેશો, અને મેં જસોર અભયારણ્ય તો રાત્રે તમને વધારે એમ નહીં કહી શકું પણ એટલીસ્ટ 3-4 વખતે તમને રીંછના અવાજ અને એ જંગલની પ્રતિકૃતિ એટલે કે મગજમાં જે વિચાર્યું છે ને, ફિલ્મોમાં જે બેકગ્રાઉન્ડ સાઉન્ડમાં આવે છે, એ તમને રિયાલિસ્ટિક અનુભવ કરવાનો મોકો મળશે. રાત્રે અથવા સવારે 4 વાગે વહેલા ઉઠીને આપણે એ બિલ્ડિંગ્સની કે એ કેમ્પસના પરિસરની અંદર એક લટાર લગાવીએ ને, ક્યારેક એ જંગલની આજુબાજુમાં સવારમાં પાણીની શોધમાં નીકળેલા કે શિકાર માટે નીકળેલા એ પ્રાણીઓ જ્યારે પરત ફરતા હોય છે દિવસ ઉગતાની સાથે, ત્યારે એમના અવાજોના આહલાદક વાતાવરણની અંદર પરિવારમાં અને પરિવારના સભ્યો સાથે આ પ્રકૃતિ જે પુસ્તકોમાં ભણી છે એને માણવાનો મોકો મળે છે. શ્રોતા મિત્રો, પાલનપુર આજુબાજુની આ જગ્યાઓ છે અને એકવાર મુલાકાત લીધા પછી ચોક્કસથી જે મને તમને સૌની સાથે વહેંચવાનો આનંદ મળ્યો છે, એમ તમને તમારા મોબાઈલ્સને તમારા સોશિયલ પ્લેટફોર્મ પર એની રીલ્સ બનાવવાનો પણ આનંદ મળશે. ને આ બધી જ વાતો પાછળનો અર્ક શું હતો એ મેં તમને શરૂઆતમાં જ કહ્યો હતો, એટલા માટે કે આપણે સૌએ આપણા સંબંધોની અંદર વાતો કરવા માટેના વિષયો શોધવાની જરૂર નથી. સમય બદલાય, વર્તમાન સમયની અંદર ગેજેટ્સ અને પરિસ્થિતિ બદલાય છે, તો એ બધાને ઇન્વોલ્વમેન્ટ દ્વારા પણ પરિવારને અને લાગણીઓના સંબંધોને કેવી રીતે જોડી શકાય એનો આ નાનકડો પ્રયાસ હતો. ચોક્કસથી આ ગીત પછી કેવી રીતે આ પ્રયાસ હજારો લોકો સુધી વહેંચી શકાય અને સુંદર મજાના અનુભવોથી જીવનને શણગારી શકાય એ વાતોના વડા પણ આપણે કરવાના છે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

તો સમય થયો છે તમારા સૌથી અલવિદા કહેવાનો. લાગણીનો સંબંધ અને આ અવાજથી જ રેડિયો પાલનપુર અને એના આરજેની ટીમ સતત તમારી સાથે જોડાયેલી રહે છે, તમારી લાગણીઓને વાચા આપે છે. તો તમારી લાગણીઓને વાચા આપવા માટેના વિચાર બિંદુઓ આપવાનું કામ પણ રેડિયો પાલનપુર સતત કરતા રહે છે. આ બધી જ લાગણીઓ અને અનુભવોનો નિચોડ એ છે કે તમારો અમને રિસ્પોન્સ મળે, પ્રત્યુત્તર મળે, જવાબ મળે. તમારે કંઈક કહેવું છે, કંઈક નવી વાત છે, તમારે વાતને વહેંચવી છે તમારા અવાજમાં કે લખીને અમને મોકલો. અમે અમારા અવાજમાં આપણા આસપાસના વિસ્તારમાં અને રેડિયો પાલનપુર સાથે જોડાયેલા તમામ લોકોને આ બધી જ વાતોને પહોંચાડીશું. આ સિવાય પણ તમારું હૃદય કહે છે કે તમારે પોતે પણ એક અનુભવ લેવો છે તમારી વાતની વહેંચણી કરવાનો રેડિયો પાલનપુર પર, તો અમારું આપ સૌને ઇજન, આમંત્રણ જે પણ કહો એ બધું જ છે. આ માટે તમારે સંપર્ક કરવાનો છે, અમારી મોબાઈલ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે ગૂગલ પ્લે સ્ટોર, જો તમે એન્ડ્રોઇડ ફોન યુઝ કરો છો, અને આઈફોન

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

મારો એક પડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: If you like this video, subscribe to my channel right now. Just click on the subscribe button.
1: Press the bell icon on YouTube app and never miss another update.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે

સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર .gov.in પર।

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને

0: કરી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો, પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: પછી આ પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
1: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
0: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
1: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
0: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ.
1: તો આજે જ વોટ્સઅપ કરો 9512968 88 પર, કે પછી સોશિયલ મીડિયા ના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
0: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512968 88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.